નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર. આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર.

0: ઉપર, જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર.

9012-9966 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512968 88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512968 88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેર

0: ની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના આ પ્રવાહમાં હળવે હળવે ચાલતા ચાલતા આપણે ચોથા અધ્યાયના 20મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. ચોથા અધ્યાયના 20મા શ્લોક સુધી કર્મ, અકર્મ અને વિકર્મની ચર્ચા થઈ તે આપણે જોયું. કર્મ કરતો હોવા છતાં એની સાથે અલિપ્ત રહે, ઈચ્છાઓનો ત્યાગ કરે અને કર્મ કર્યા કરે તો એ કર્મ અકર્મ બની જાય. લોકો એમ કર્મ બંધન એમ આગળ કહ્યું હતું, એટલે આખું જગત કર્મના બંધનોથી બંધાયેલું છે. પણ અહીંયા તો શું થયું કે અલિપ્ત હોવાને કારણે કરેલા કર્મો પણ એને બંધનરૂપ થયા નહીં. કર્મ ને અકર્મ થી જુદું વિકર્મ પણ છે, વિરુદ્ધ કર્મ. શાસ્ત્ર થી જે વિહિત નથી એવું કર્મ આપણે એમ કહીએ કે ખરાબ કર્મ, એ વિકર્મ છે. પણ કર્મ અને અકર્મ અને વિકર્મ આ ત્રણેયને સમજીએ તો છેલ્લે કહ્યું તું એમ કર્મ ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ એવી ગહન છે કે આપણે કર્મ અકર્મ અને વિકર્મ વચ્ચેનો ભેદ પામી શકીએ નહીં. સરસ રીતે આગળ આપણે આ સમજાયું છે. જ્ઞાનેશ્વરી ગીતામાં એક સરસ મજાનું ઉદાહરણ છે. માનો કે મોટર ગાડી છે. આ મોટર ગાડી જે વખતે ગેરેજમાં પડી છે ત્યારે એનું એન્જિન પણ બંધ છે અને એના પૈડા પણ બંધ છે. એન્જિન પણ બંધ અને એના ચક્રો પણ બંધ. જે વખતે ચાલવા માંડે ત્યારે એન્જિન ચાલે અને ચક્રો ચાલે. તો ગેરેજમાં પડી હોય એ વખતની એક સ્થિતિ, એન્જિન પણ બંધ છે અને ચક્રો પણ બંધ છે. પછી જે વખતે ચલાવવાની શરૂઆત કરવાની હોય ત્યારે એન્જિન ચાલુ થાય, એન્જિન ચાલુ થયું પણ ચક્રો બંધ છે. એન્જિન ચાલે છે, ચક્ર નથી, ગતિ નથી, ક્રિયા નથી. પછીની સ્થિતિ એવી આવે કે એન્જિન ચાલે અને ગાડીના પૈડા પણ ચાલે, એન્જિન પણ ચાલુ છે, પૈડા પણ ચાલુ છે. અને ચોથી સ્થિતિ એવી આવે કે ઢાળ ઉતરવાનો હોય તો ચાલક પેલું એન્જિન બંધ કરી દે, પૈડા ચાલે છે અને એન્જિન નથી ચાલતું. આ ચાર સ્થિતિ હોય છે. આપણે કર્મ કરીએ કોઈ પણ ત્યારે આ ચાર સ્થિતિ હોય છે. ગીતાકાર કહે છે કે આમાંની જે ચોથી સ્થિતિ છે ને એ આદર્શ સ્થિતિ છે. કારણ કે પૈડા એટલે ગતિ, ક્રિયા કરવાનું કામ આપણા અંગો કરે છે, શરીરની ઇન્દ્રિયો કરે છે, અને ઈચ્છાઓ એ એન્જિન છે, એ આપણને ચાલવા માટે પ્રેરણા કરે છે. આ વાતને આગળ આપણે સમજાવી ગયા છે, ઉદાહરણ અત્યારે જોઈ રહ્યા છે. ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ શરૂ થાય પછી પેલામાં ગતિ આવે, એટલે એ ચાલવા માંડે ને કર્મ થાય. પણ એવી સ્થિતિ આવે કે જે વખતે ગતિ હોય, કર્મ થતા પેલી ચાલવાની ક્રિયા ચાલુ હોય, મોટર ચાલતી હોય પણ એન્જિન બંધ હોય. આ એન્જિન એ એષણાઓ આપણે કહીએ એમ, ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, કામનાઓ. આજે કામનાઓ ન હોય અને ગતિ હોય, કર્મ હોય, આવું કર્મ જે છે એ જેના વડે થાય છે એને આગળ આપણે યોગી છે એમ કહ્યું. તમે આહુ પંડિતમ બુધાહ એમ કહ્યું.

ફળની આસક્તિનો સંપૂર્ણપણે ત્યાગ કરે, ઈચ્છાઓનો ઈષણાઓનો ત્યાગ કરે અને કર્મ કર્યા કરે. પેલી વાત કરે ને આપણે કે એન્જિન બંધ હોય અને ગાડી ચાલુ હોય, એન્જિન ના કારણે ગાડી ના ચાલવી જોઈએ. કામનાઓ ઈચ્છાઓ ઈષણાઓ એના કારણે એના પ્રેર્યા આપણા શરીરના અંગો કામ કરે તો એ કર્મ આપણને ફળ આપનારું બને છે, પણ એ ફળ પછી બંધન પણ બને છે. તો શું થાય? એટલે 20મા શ્લોકમાં આપણે જોયું હતું કે કર્મણી અભિપ્રવૃત્તોપી, જે યોગી આ પ્રમાણે અલિપ્ત થઈને કર્મની અંદર રચ્યો પચ્યો હોય તો પણ એ અલિપ્ત છે માટે એને બંધનો નડતા નથી. કરતો હોવા છતાં કઈ કરતો નથી, આવી એક વિશિષ્ટ પરિસ્થિતિની અંદર પહોંચી જાય છે. કઈ કરે એટલે કર્મ હોય, ને કર્મ હોય તો બંધન થાય, પણ આ પ્રકારનું કર્મ થાય તો એ કર્મ સ્વયં અકર્મ બની જાય અને કરતા સ્વયં અકર્તા બની જાય, અને એટલે પેલું કર્મ એને બંધન કરતા બને નહીં. હવે આગળ ચાલે છે. બે પ્રકારના લોકો, પ્રવૃત્તિશીલ અને નિવૃત્તિશીલ. કેટલાક યોગીઓ સાધુઓ સંતો નિવૃત્તિશીલ હોય, કેટલાક પ્રવૃત્તિશીલ હોય, પણ આ બંનેની અંદર મૂળ વાત છે એ તો પેલા નિર્લેપ રહીને કર્મ કરવાની વાત છે. એટલે આ 21મા શ્લોકની અંદર એવા સાધુઓની એવા જ્ઞાની યોગીઓની વાત કરે છે કે જે નિવૃત્તિ માર્ગમાં છે. શું કહે છે? નિરાશીર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુરવન નાપનોતિ કિલ્વિષમ. એને પાપ લાગતું નથી, એને છોડવું છે. તો શું છોડવાનું છે? એ કહે છે કે યત ચિત્તાત્મા, જેણે ચિત્ત અને આત્મા એના ઉપર પોતાનો કાબુ મેળવી લીધો છે, તે યત ચિત્તાત્મા. આત્મા એટલે પોતે, શરીર માની લો, અને ચિત્ત એટલે ઈચ્છા હોય ઈષણાઓ, એના ઉપર જેણે સંયમ કરી લીધો છે, એને જેણે પોતાના કાબુમાં લઈ લીધા છે, કારણ કે એ નિરાશી, કશાની આશા છે નહીં, સંપૂર્ણ આશા સિવાયનો. આશાની સાથે કામના સંકળાયેલી છે. આપણે જોયું હતું ગઈકાલે કે સંકલ્પનો પછી કામના આવે, ઈચ્છાઓ આવે, કામ આવે. એ નિરાશી, એને કોઈ પણ વસ્તુની આશા ઈચ્છા ખેવના નથી, એટલે એણે પોતાના ચિત્તને વશમાં કરી લીધું છે. ચિત્તને વશમાં કર્યું એટલે શરીર પણ વશમાં થઈ જાય છે, કારણ કે ચિત્તના મનના દોરાયા આપણે કામ કરતા હોઈએ છીએ. તો એણે પોતાના ચિત્તને વશમાં કરી લીધું છે અને એટલે શરીર પણ આપમેળે વશમાં આવી ગયું છે. એવો જે માણસ છે, પણ એને કામ તો કરવાના છે. કયા કર્મ કરવાના છે? તો કહે છે કે શારીરમ કેવલમ કર્મ કુરવન, માત્ર શારીર કર્મ કરે છે. એ શારીર કર્મ એટલે શરીરના કર્મો. શરીરના કર્મો એટલે બે પ્રકારે હોય, શરીર વડે થતા કર્મો અને શરીર માટે થતા કર્મો. આ બંનેને આપણે શારીર કહીશું, શરીર વડે થતા અને શરીરને માટે થતા. આ શરીરને ચાલતું રાખવાનું છે, માટે ભોજન કરવું પડશે,

જુદા જુદા કામ કરવા પડશે, આરામ કરવો પડશે. જો બીમારી આવી તો ઔષધ સેવન કરવું પડશે. આ બધા કર્મો શારીર કર્મ છે, શરીર વડે થતા કર્મો, શરીર માટે થતા કર્મો. અહીં મોટા ભાગે શરીર માટે થતા કર્મોની વાત કરી છે, કારણ કે એના માટે એના પહેલા એક વિશેષણ વાપર્યું છે, ત્યક્ત સર્વ પરિગ્રહ. બધા પ્રકારના પરિગ્રહોનો જેણે ત્યાગ કર્યો છે, બધા પ્રકારના પરિગ્રહો સંગ્રહ કરવો. આપણે સંગ્રહ કરીએ કે ભાઈ વસ્તુઓ લાવીને રાખો, જીવન માટેની સામગ્રીઓ જરૂરી છે, આ સામગ્રી ભેગી કરી રાખો, એને પરિગ્રહ કહેવાય. અનેક જગ્યાએ બધે પરિગ્રહના ત્યાગની વાત થયેલી છે, એટલે એને બહુ સમજાવવાની જરૂર નથી. પણ અહીંયા શબ્દ વાપરે સર્વ પરિગ્રહ, બધા પ્રકારના પરિગ્રહો જેણે છોડી દીધા છે, બધા જ પ્રકારના પરિગ્રહો, બધા જ પ્રકારની સામગ્રી, જે કઈ સુખ સામગ્રી છે એ એકઠી કરવાની વાત એની પાસે છે જ નહીં. સામગ્રી શેને માટે? સુખને માટે, ભોગને માટે. એકઠી કરીએ તો આ એકઠી કરેલી સામગ્રીઓનો જેણે સર્વથા ત્યાગ કર્યો છે, સર્વ બધા પ્રકારના પરિગ્રહો. પુણ્યનો ભેગો સંચય કરવાની વાત કરે તો એ પરિગ્રહ થઈ ગયો. પુણ્યનો પણ સંચય કરવાની વૃત્તિમાંથી જે મુક્ત થયો હોય, ત્યક્ત સર્વ પરિગ્રહ, પુણ્યનો સંચય નહીં કરવાનો. સારી ભાવનાઓનો પણ સંચય નહીં કરવાનો. સંચય કરવાનો હોય તો સંચયની સાથે ઈષણા બંધાય, અહંકાર બંધાય, મેં કરેલું પુણ્ય, મેં કરેલું પાપ, મેં કરેલા સારા કર્મો, મેં કરેલા ખોટા કર્મો, મારે કરવાના સારા કર્મો, તો ત્યાં હું આવી જાય. કારણ કે એ પણ એક પ્રકારનો ભોગ થયો કહેવાય. તો જ્યાં પરિગ્રહ આવે ત્યાં ભોગ આવે, અને ભોગ આવે ત્યાં કામનાઓ આવે. આ જરા ગંભીર ત્યાગ છે, સીધે સીધો ત્યાગ નથી. કોઈ વસ્તુ આપણને ન ગમે ને આપણે ન સ્વીકારીએ તો એને ત્યાગ ના કહેવાય. કોઈ માણસને બહુ જલેબી ભાવે છે અને એને નક્કી કર્યું કે મારે જલેબી ખાવી નથી, તો પેલી જલેબી બનતી હોય દુકાનથી આગળથી પસાર થાય ત્યારે એનું મન કે નથી ખાવાની, નથી ખાવાની, નથી ખાવાની. આ નથી ખાવાની કહેવું એ પણ પરિગ્રહ થઈ ગયો, કારણ કે અંદરની ઈચ્છાનો તો નાશ થયો નથી, એટલે મુક્ત થઈ ગયો નથી. અહીંયા કહે છે કે ત્યક્ત સર્વ પરિગ્રહ, બધા પરિગ્રહોનો જેણે ત્યાગ કર્યો છે. આ જ્ઞાન યોગીઓની વાત છે, સાંખ્ય યોગીઓની વાત છે, નિવૃત્તિશીલ વ્યક્તિઓની વાત છે. પણ નિવૃત્તિ બધામાંથી લઈ શકતો નથી, કારણ કે એને શારીર કર્મો કરવાના છે. તો શારીરમ કેવલમ કર્મ કુર્વન, માત્ર શરીર ચાલતું રહે એ માટે જે કર્મ કરે છે એ તો કરવા પડવાના છે. શારીરમ કેવલમ કર્મ કુર્વન, કેવળ શારીર કર્મ કર્યા કરતો હોય તો એને એ કર્મોનું પાપ લાગતું નથી. કુર્વન ન આપનોતી કિલ્મિષમ, એને કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. એટલે અર્જુને યુદ્ધ કરવું પડે, ઘોર કર્મ છે, પણ જો એને પોતે પોતાની રીતે ત્યાગ કર્યો હોય તો એનું એને પાપ લાગવાનું નથી. તો જે માણસ નિરાશી, કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા આકાંક્ષા મમતા છોડી દઈને યતચિત્તાત્મા અંતઃકરણ

છે, સંયમમાં આણી લીધી છે, એને પછી કોઈ પરિગ્રહોની જરૂર પણ નથી. પણ અહીંયા ખાસ કહ્યું કે ત્યક્ત સર્વ પરિગ્રહ. આ પરિગ્રહના ત્યાગની વાત અથવા તો ત્યાગની વાત બીજે ગીતામાં નથી, એકાદ જગ્યાએ છે માત્ર, પણ ત્યાં સર્વ પરિગ્રહ શબ્દ તો નથી. ત્યક્ત સર્વ પરિગ્રહ, બધા પ્રકારના પરિગ્રહોનો ત્યાગ કરીને શારીરમ કેવલમ કર્મ કુર્વન, માત્ર શારીર કર્મ. પછી તો એ કર્મ જે થવાનું, જે શરીરને માટે થવાનું છે, તે શરીરને વડે થવાનું છે. પણ શરીર વડે થશે ત્યાં તો એને શરીરને ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, અને એટલે એ ઈચ્છાથી થતું કર્મ કે કામનાથી થતું કર્મ બનવાનું નથી. એ માણસના વડે જે કઈ કર્મ થાય છે, ઉપર કહ્યું તેમ, તે પણ અકર્મ થાય છે, અને અકર્મ થાય છે માટે એ બંધનકારક બનતું નથી. અને એટલે એને આ કરવાને કારણે પાપ ને આ કરવાને પુણ્ય એ કશું થતું નથી. નિર્લેપ ભાવે આખું આખું કર્મ થયા કરે છે, પણ પરિગ્રહોનો ત્યાગ કરીને, બધા કર્મ ત્યાગ કરીને બેસવાની વાત છે. ત્યાં પેલા નિવૃત્તિશીલ યોગીઓની વાત છે, અને હવે પછીથી વાત થશે પ્રવૃત્તિશીલ યોગીઓની વાત છે. નિવૃત્તિની વાત વારંવાર ગીતામાં થઈ નથી, ક્યારેક ક્વચિત જ થઈ છે. એ પણ શું કરે છે, પાપને પામતો નથી. અને બાકી કેવો હોવો જોઈએ પેલો પ્રવૃત્તિશીલ, પ્રવૃત્તિ માર્ગી,

સંસારથી જુદો પડીને બધા પરિગ્રહોનો ત્યાગ કરીને. થોડું સહેલું છે, પણ ગ્રહસ્થ હોય, રહેતો હોય અને આ પ્રકારનો એનો વ્યવહાર હોય, ઘરની અંદર જ રહે, સંસારની અંદર જ રહે, બધા જ કાર્યો કર્યા કરતો હોય અને છતાં નિર્લેપ ભાવે કરતો હોય, તો કહે છે કે યદ્રચ્છાલાભ સંતુષ્ટઃ દ્વંદ્વાતીતઃ વિમત્સરઃ. એના વિશેષણો છે આ બધા.

છે અને બંધાતો નથી. પ્રવૃત્તિશીલ છે છતાં એને એ કર્મો બંધનરૂપ થતા નથી. કેવો છે? યદ્રચ્છા લાભ સંતુષ્ટઃ, જે કઈ મળ્યું તેનાથી સંતુષ્ટ. યદ્રચ્છા લાભ સંતુષ્ટઃ, પોતે જેની ઈચ્છા ખાસ કરી છે એવું નહીં, જે મળ્યું તે. જે મળ્યું તે એટલે સામાન્ય ખાવા પીવા રહેવા વગેરે વ્યવહારની વાતો જ માત્ર નહીં. એક કામ કર્યું, એ કામમાંથી મને યશ મળશે કે અપયશ મળશે, લાભ થશે કે હાનિ થશે, આ પણ જે મળે તે બરોબર છે. યદ્રચ્છા લાભ સંતુષ્ટ, લાભ શબ્દ વાપર્યો છે. લાભ અને અલાભ પણ ખરા, લાભ અને હાનિ પણ ખરી. પોતે એના વિશેની ઈચ્છા નથી. કર્મ કરવાનો મારો અધિકાર છે, એ કર્યું અને જે કઈ મળ્યું બરોબર છે. યદ્રચ્છા લાભ સંતુષ્ટ, મેં કહ્યું એમ, સારું થયું તોય ઠીક છે, ખરાબ થયું તોય ઠીક છે, યશ મળ્યો તોય ઠીક છે, અપયશ મળ્યો તોય ઠીક છે, લાભ થયો કર્મ કરવાથી તોય ઠીક છે, હાનિ થઈ તોય ઠીક છે, એની સાથે કોઈ સંબંધ જ જોડ્યો નથી. એટલે જે મળ્યું તે બરોબર છે. યદ્રચ્છા લાભ સંતુષ્ટ, સાદી સીધી ભાષામાં તો જે કઈ મળ્યું તે જમી લીધું, ખાઈ લીધું, જે કઈ મળ્યું તે પહેરી લીધું, જ્યાં રહેવા મળ્યું ત્યાં રહી લીધું. આ તો સાવ સાદો અર્થ છે.

એ તો હોવો જ જોઈએ, પણ એનથી આગળ વધીને વિચારવાનું થાય. જે કઈ સ્વેચ્છયા પોતે, જેની ઈચ્છા પોતે નથી કરી અને આપણે જે કઈ મળી ગયું એમાં જ સંતુષ્ટ. આમ ક્યારે થાય? જયારે એ દ્વંદ્વાતીત હોય, બધી પ્રકારના દ્વંદ્વોથી અતીત. દ્વંદ્વ હોય છે જીવનમાં. જો કોઈને હરખ થાય તો સામે શોક પણ છે, અજવાળું છે તો અંધારું છે, અંધારું છે તો અજવાળું છે, સારું છે તો નરસું છે. આ બધા દ્વંદ્વ છે. શીતોષ્ણ સુખ દુઃખદાહ, સુખ અને દુઃખ, શીત અને ઉષ્ણ, દ્વંદ્વો છે. આ બધા જોડકાઓ છે. એક હોય એટલે બીજું હોય, બીજું નથી માટે એક છે. આ દ્વંદ્વો છે. આ બંને દ્વંદ્વોની અંદર સમભાવ જો આવી ગયો હોય, બીજા અધ્યાયમાં આપણને વાત સરસ રીતે કરી છે. જે કહ્યું હોય એની સાથે સમતા છે, એની સાથે કઈ પોતાને લાગે વળગે જ નહીં એવી પરિસ્થિતિ છે. સરસ મજાનો સંસ્કૃતમાં શબ્દ છે, કૂટસ્થ. ડુંગરના શિખર ઉપર ઉભેલો એક માણસ, નીચે આગ લાગી હોય ઠીક તોય ઠીક છે, અને નીચે મોટું પ્રવાહ આવી ગયો હોય, તણાતું હોય તોય ઠીક છે, એને કઈ લેવા દેવાનું છે? કૂટસ્થ રહી શકે. ક્યારે રહી શકે? જયારે એ દ્વંદ્વાતીત થાય, દ્વંદ્વોથી મુક્ત. એને દ્વંદ્વની કોઈ અસર જ નથી. નથી હરખ, નથી શોક, નથી સારું, નથી નરસું, નથી ગમતું, નથી અણગમતું. આ બધા દ્વંદ્વો છે, એનાથી મુક્ત થાય. આ દ્વંદ્વાતીત ની વાત ગીતાકાર હજુ અનેક વખત કરવાના છે. આપણે જે તે વખતે ફરી વાર જોવાનું થશે, એને પુનરાવર્તન ના માનીએ, દ્રઢીકરણ માનીએ. દ્વંદ્વાતીત વિવત્સર, કોઈ પણ પ્રકારનો મત્સર જેની અંદર રહે નહી. મત્સર એટલે એક પ્રકારની ઈર્ષા. એની સાડી મારા કરતા સફેદ કેમ છે? ઈર્ષા. સાથે છે, બે જણા સાથે રહે છે, સરખી રીતે ચાલે છે, બે વિદ્યાર્થીઓ એક સાથે ભણે છે, એક જ શિક્ષક ભણાવે છે, બંનેના વચ્ચે અનન્ય પ્રેમ છે, પણ એકને બીજા કરતા 2% વધારે ગુણ આયા, એટલે જેને ઓછા આયા એને થાય કે મને ઓછા કેમ આવ્યા. અજાણતા એની અંદર એક ઈર્ષાનો ભાવ પેદા થાય. બહુ મોટી ઈર્ષાની વાત નથી કરતા, સાવ સાદી નાની નાની ઈર્ષાઓ. પ્રાણી માત્ર તરફ ઈર્ષા થાય અને એમાંથી પછી પ્રવૃત્તિઓ થાય. આપણે હરણની જેમ દોડી કેમ ના શકીએ તો આપણે વાહન શોધી કાઢીએ. આપણે પક્ષીની જેમ ઉડી કેમ ના શકીએ તો આપણે વિમાન શોધી કાઢીએ. માત્સર્યને કારણે ઉભી થતી પ્રવૃત્તિ, માત્સર્ય સિવાય પ્રવૃત્તિ એ ઉભી થતી હોય પ્રવૃત્તિ તો બરોબર છે, એ તો ગીતાને અભિપ્રેત છે. પણ માત્સર્યને કારણે ઉભી થતી પ્રવૃત્તિ, આ મત્સર અદેખાય ઈર્ષા, એનો ભાવ જ જેનામાં નથી. જો દ્વંદ્વાતીત હોય તો વિમત્સર હોય, ક્રમ છે આખો. તો કેવો માણસ છે? યદ્રચ્છા લાભ સંતુષ્ટ, આપણે જોઈ લીધું છે, દ્વંદ્વાતીત અને વિમત્સર, જેને માત્સર્ય નથી, જેનામાં સહેજ પણ ઈર્ષા ભાવ અદેખાય પ્રાણી માત્ર તરફ નથી. સમાનતા હોય તો પછી ઈર્ષા ના રહે. તો કહે છે કે વિમત્સર ક્યારે રહી શકે? સમહ, એની અંદર સમતા હોય. આ સમત્વ આવે, આગળ જોયું છે, સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વ એનામાં આવ્યું હોય તો એ યોગી થયો હોય. દ્વંદ્વાતીત હોય એ સ્વાભાવિક રીતે જ સમત્વને સિદ્ધ કરીને

બેઠો હોય એનામાં સમત્વ હોય અને આ સમત્વ હોય એને આપણે કર્મયોગી કહીએ. સમશત્રુ છે મિત્ર છે એ પણ આવવાનું છે. સમતા એની અંદર આવી ગઈ છે બધી બાબતમાં. તો સમહ શેનાથી સમ તો સિદ્ધૌ અસિદ્ધૌ ચ.

0: ન થયું, પરિણામ આપણે અપેક્ષિત હતું તે આપનાર બન્યું તો સિદ્ધિ, અને આપણે જે પરિણામની અપેક્ષાથી કર્મ કર્યું હતું તે પરિણામ ન મળ્યું તો અસિદ્ધિ. આ સિદ્ધિ અને અસિદ્ધિ બંધનકારક, કારણ કે સિદ્ધિની અપેક્ષાએ કર્મ કર્યું છે, તો એ અપેક્ષાએ ઈચ્છાએ કરેલું કર્મ છે અને એટલા માટે બંધનકારક થઈ શકે. પણ આ જે વ્યક્તિ છે કર્મયોગી, એ કેવો છે? સમહ, સમત્વ યુક્ત છે. સિદ્ધ અસિદ્ધ વાત એક થઈ, જે દ્વંદ્વાતી તેની વાત થઈ હતી. આવનારા જે કોઈ પરિણામ હોય એ પરિણામથી એ સમ, એ બંને પરિણામોમાં એને કોઈ ફરક થતો નથી, એને કોઈ અરક્ષોપ નથી, એને કોઈ લાગણી નથી. કારણ કે એને એનું કામ હતું, એ કર્મ કરવાનું હતું, આદિષ્ટ કર્મ હતું, ધર્મીય કર્મ હતું, એને શાસ્ત્રોક્ત કર્મ હતું જે એને પોતે કરવાનું હતું અને કર્યું. બસ વાત પૂરી થઈ ગઈ. તો સિદ્ધૌ અસિદ્ધૌ સમઃ, સમતા યુક્ત બની જાય આ માણસ, અને યોગી જ કહેવાય. આના માટે કે બીજા શબ્દો વાપરવાની જરૂર નથી, બે શ્લોક પહેલા જ યુક્ત શબ્દ વાપર્યો છે. તો એ માણસ કૃત્વા અપી ન નિબધ્યતે, એ કર્મો કરે છે અને કર્મ કરતો છતાં એ બંધાતો નથી. તો આ કર્મ જે છે એ કર્મ હંમેશા દરેક વ્યક્તિને બંધનમાં મૂકનાર હોવા છતાં, લોકો એમ કર્મ બંધન હે એમ કહ્યું છે, આગળ આખું જગત કર્મથી બંધાયેલું છે. આ કર્મ પણ કરે છે અને છતાં એ કર્મ એને બંધનરૂપ થતા નથી, એટલે એ કર્મ અકર્મ બની જાય છે. ક્યારે કેવી વ્યક્તિને માટે એની વાત આપણે 22માં શ્લોક સુધીમાં જોઈ છે. આ વાત હજુ થોડીક આગળ ચાલવાની છે 23માં 24માં શ્લોક સુધી. આપણે એ હવે પછીની આ પ્રવાહના પેલામાં શૃંખલામાં આપણે એને જોઈશું હવે પછી ના દિવસે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મળીએ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કંચનબેન પંડ્યાને. હેલો કંચનબેન.
2: હેલો
1: કંચનબેન, આપ વિદ્યા મંદિર ટ્રસ્ટમાં આવેલી મમતા મંદિર સંસ્થામાં એક પ્રિય શિક્ષિકા તરીકે ફરજ બજાવો છો. તો આ સંસ્થામાં અને આ વ્યવસાય સાથે ક્યારથી જોડાયા છો?
2: આ વ્યવસાય સાથે તો હું 1997 થી જોડાયેલી છું, જયારે મેં ટ્રેનિંગ લીધી ફર્સ્ટ 96 માં દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાની, અને મુંબઈથી લીધી મેં.

0: અરજંગમાંથી. અને ત્યારે મારું એજ્યુકેશન પૂરું થયું ને એજ્યુકેશનમાં ત્યારે મારો રેન્ક ફર્સ્ટ હતો. એટલે મુંબઈની જ તે શ્રુતિ સ્કૂલ છે જે દિવ્યાંગ બાળકોની, ત્યાં મને ફર્સ્ટ નોકરી મળેલી. પણ થોડાક સામાજિક કારણોસર મેં એ નોકરી 1 વર્ષ કરીને છોડી દીધી. ત્યાર પછી અમદાવાદમાં દિવ્યાંગ બાળકો, જે મૂક બધિર સાથે અંધ બાળકો હોય, એની સાથે મેં 1 વર્ષ કામ કર્યું. અને ત્યાર પછી પાલનપુરમાં આવેલી વિદ્યાંગ ટ્રસ્ટમાં મમતા ગાંધી સંસ્થામાં મેં 1999 થી જોઈન્ટ કર્યું. ત્યારથી તો અત્યાર સુધી હાલ હું મમતા મંદિરમાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરી રહી છું.
1: અને આપનું એજ્યુકેશન ક્યાં સુધીનું થયેલું છે?
0: હું નોર્મલ એમએ બીએડ છું અને દિવ્યાંગોના ફિલ્ડની અંદર સ્પેશિયલ બીએડ જે આવે, વિશિષ્ટ બાળકોને એજ્યુકેશન આપવા માટેનું, એનું બીએડ મેં કર્યું છે અને એનું એમએડ પણ મેં કરેલું છે.
1: ખૂબ સરસ. મૂકબધિર બાળકો સાથે કામ કરવામાં તમને ખૂબ મજા આવે છે એવું તમે કહી રહ્યા છો.
0: ખૂબ જ.
1: હા,
0: મને
1: તો
0: ખૂબ પ્રિય છે મૂકબધિર
1: બાળકો, જે એવા છે કે જે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા, તો આમની અંદર ભાષા કેળવણી અને વાણી કેળવણી કઈ રીતે આપ કરી શકો છો?
0: મૂકબધિર બાળકો સૌથી પહેલા તો એ લોકોને સ્કૂલમાં જયારે અમે એડમિશન આપીએ છીએ ત્યારે એકદમ કોરી સ્લેટ જેવા હોય છે. પોતે બોયઝ છે કે ગર્લ્સ એની પણ એને ખબર નથી હોતી. આ બાળકોને સૌથી પ્રથમ એને અમે લિંગ ઓળખાવીએ છીએ કે તું છોકરો છે કે છોકરી, અને પછી પોતે પોતાનું નામ શું છે એ નામની ઓળખ કરીએ છીએ. અને નામની ઓળખ પછી અમારું વિશિષ્ટ શિક્ષણનો ઉપયોગ અમે આ બાળકો સાથે કરીએ છીએ. અમારા બાળકોને શીખવવાની જે પદ્ધતિ છે ને આખી અમારી અલગ જ હોય છે, કે આ બાળકો સાંભળતા નથી, એને આંખથી શીખવાનું હોય છે. માટે જેટલું આંખથી દેખાય એ વસ્તુ તમામ સાઇન લેંગ્વેજની સાથે લેખિતમાં બાળકોને પ્રત્યક્ષ અનુભવ આપીને, ચિત્ર દોરીને, કોઈ પણ જગ્યાની વિઝિટ કરાવીને, નાની નાની સ્ટોરી અમે બુક બનાવી સ્ટોરી બતાવીને, ગમે તેમ કરીને આ બાળકોને ભાષા વિકાસ કરવામાં અમે અથાગ પ્રયત્નો કરીએ છીએ. આ બાળકને કંઈ પણ અમને એના ઈશારામાં સવાલ પૂછે તો એ ઈશારાની જે ભાષા છે એ અમે લેખિત સ્વરૂપે બોર્ડ ઉપર લખીએ, છતાં બાળક ના સમજે તો અમે ચિત્ર દોરીએ, એનાથી પણ બી ના સમજે તો એના લાઈવ પિક્ચરો જે હોય એ અમે અમારા મલ્ટીમીડિયા પર બતાવીએ અને બાળકને બતાવીએ છીએ. એ રીતે એમાં બાળકનો ભાષા વિકાસ કરીએ છીએ. અને આ બાળકો નોર્મલ બાળકોની સાથે જ કોમ્યુનિકેશન કરી રહે એ રીતના અમે અમારો પ્રયત્ન હોય છે.
1: એક શિક્ષક તરીકે અત્યારે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ આ બાળકો માટે કરવામાં આવતો હશે, તો એ માટે શું કરો છો આપ?
0: અત્યારના વિજ્ઞાન યુગની અંદર આધુનિક ટેકનોલોજી ખૂબ જ નીકળી છે. પહેલા એવું હતું કે મૂકબધિર બાળકો છે ક્યારે સાંભળી નહીં શકે એમ. જ્યારે હિયરિંગ એડની શરૂઆત થઈ ત્યારે આ બાળકોને હિયરિંગ એડ પહેરાવીને એની મિનિમમ એની જે સાંભળવાની ક્ષમતા હતી એનો ઉપયોગ કરીને અમે લોકો એજ્યુકેશન આપતા હતા. પણ હવે નવીન ટેકનોલોજી એક કોકલિયર ઇમ્પ્લાન્ટ આવી છે. એ ટેકનોલોજી ખૂબ ખર્ચાળ છે. ઓપરેશન એનું લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું ઓપરેશન થતું હોય છે. પણ ગુજરાત સરકાર અને નેશનલ સરકારે એક સ્કીમ કાઢી છે આરોગ્ય ખાતામાંથી કે આવા જે મૂકબધિર બાળકો હોય એને કાનનું ઓપરેશન કરે તો એ બાળકો 100% સાંભળતા થઈ જતા હોય છે. એક કાનનું ઓપરેશન કરો તો 50%, બે કાનનું ઓપરેશન કરો તો 100% એમ. અને આ ઓપરેશન માટે થઈને અમે પેરેન્ટ્સને હું ગાઈડલાઈન આપું છું કે તમારું બાળક 5 વર્ષથી અંદરનું આવતું હોય તો તમે સૌથી પહેલા એનું કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરાવી નાખો, જેથી કરીને એ બાળકને નોર્મલ વિકાસની થવા માટે બિલકુલ અવરોધ નથી આવતો. એને સ્પીચ થેરાપી આપી અને બાળકને નોર્મલ વિકાસ કરી અને નોર્મલ બાળકોની સ્કૂલમાં ભણવા માટે ખૂબ જ મદદગાર થાય છે. અને આ ઉપરાંત અત્યારે નવીન ટેકનોલોજીની અંદર અમારા સ્પેશિયલ સ્કૂલ છે, અમારી સ્પેશિયલ સ્કૂલની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે ભૌતિક સુવિધાઓ એ રીતના ગોઠવવામાં આવી છે કે અમારું બાળકને કંઈ પણ બી શીખવું હોય તો ઓન ધી સ્પોટ સ્વિચ ચાલુ કરી અને ઓન ધી સ્પોટ મોનિટરિંગ ચાલુ કરી અને અમારો સિલેબસ અમે નાખેલો છે, બાળક જાતે જોઈ શકે, જાતે સમજી શકે, એ રીતે અમે ટેકનોલોજીનો બહુ સરસ રીતે ઉપયોગ કરીએ છીએ.
1: આ બાળકોને સંસ્થામાં મૂકવા માટે પેરેન્ટ્સને પણ તમારે કન્વિન્સ કરવા પડતા હશે, તો એ બાબતે તમે પેરેન્ટ્સને કઈ રીતે સમજ કેળવો છો કે આ બાળકોને આ રીતે ભણાવી શકાય?
0: હા, હવે એક તો સૌથી પહેલા એ કે જેની પાસે આવું દિવ્યાંગ બાળક હોય એના મા બાપને ખૂબ જ વહાલું હોય છે, એટલે એ બાળકને છોડવા માટે મા બાપ તૈયાર થતા જ નથી હોતા. પણ એક બાજુ મા બાપને ખુશી હોય છે કે મારું બાળક સ્કૂલમાં જાય ને એક બાજુ અંદરથી દુઃખી પણ હોય છે, ત્યારે આ બાળકના માતા પિતાને અમે એટલા બધા કન્વિન્સ કરાવીએ છીએ, જુદા જુદા ઉદાહરણો આપી, એના જે બીજા બાળકો બતાવી, બીજા બાળકોનો વિકાસ કેવી રીતના થયો છે એ અમે બતાવીએ છીએ. પછી મા બાપને ગવર્મેન્ટ તરફથી મળતી સહાય હોય એનાથી હું માહિતગાર કરું, એને બનતી એને હેલ્પ કરું. પછી આ દિવ્યાંગ બાળકોને સરકારની બધી સવલતો જે મળતી હોય એના વાત કરીએ. પછી આ બાળકોને ભણવામાં, રહેવામાં કે જમવામાં એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી, હોતો બધી ગવર્મેન્ટ સહાય આપે છે. આ બધી બાબતોથી હું એના મા બાપને કન્વિન્સ કરાવું છું, ત્યારે એના મા બાપને એમ થાય છે કે મારું બાળક

0: જે સ્થિતિમાં છે એમાંથી બહાર આવશે અને મૂકવા માટે તૈયાર થતા હોય છે.
1: એટલે
0: અને આ ઉપરાંત હું એની માતા હોય છે એની માતાઓને મધર ટ્રેનિંગ આપું છું. મધર ટ્રેનિંગ એટલા માટે આપું છું કે બાળક 6 કે 7 કલાક સ્કૂલમાં હોય અને બાકીના કલાકો બાળક ઘેર જાય, તો આવા બાળક સાથે માતાએ અને ફેમિલીએ કઈ રીતના વ્યવહાર કરવો એ આખી ટ્રેનિંગ હું એની માતાઓને આપતી હોઉં છું. એમ
1: એટલે પેરેન્ટ્સ ને એક વિશ્વાસ કેળવી અને આપ એ એડમિશન લે છે.
0: પૂરેપૂરો એના મા બાપને પૂરેપૂરો આત્મવિશ્વાસ બે છે એટલે બાળકને ખુશી ખુશીથી પછી સ્કૂલમાં મૂકવા માટે તૈયાર થતા હોય છે.
1: મેં સાંભળ્યું છે કે અભ્યાસ કરીને જયારે બાળક પુનઃસ્થાપન પામે છે,
0: હાજી,
1: અને દિવ્યાંગ યુવક યુવતીઓ બને છે,
0: હાજી,
1: ત્યારે એમના સામાજિક પ્રશ્નોનું નિવારણ પણ તમે લાવો છો.
0: હાજી, ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે સ્કૂલમાંથી ભણીને જતા રહે, ઘણા કોલેજ સુધી પણ આવા મુખબધિર બાળકો પહોંચેલા છે, પછી જયારે એને મેરેજ લાઈફમાં જોઈન્ટ થાય છે તો એક તો કોમ્યુનિકેશન ગેપ બહુ જ નડતો હોય છે. એક તો ઇશારાથી એ લોકો વાતચીત કરતા હોય એટલે પ્રોપર જે મેસેજ એકબીજાને પહોંચ્યો છે એ મળતો નથી હોતો, એના કારણે એ લોકોની અંદર ઝઘડા થતા હોય છે. અને ઘણીવાર એવા પણ ઝઘડા થતા હોય છે કે એના ફેમિલી વાળા પણ સમજવા તૈયાર ન થાય અને કોર્ટ સુધી જતા હોય છે. જ્યારે કોર્ટમાં ઝઘડા જતા હોય છે ત્યારે કોર્ટમાંથી એમને હુકમ કરવામાં આવે છે કે ઇન્ટરપ્રિટર તરીકે તમે કોઈ પણ એક શિક્ષક આવો. ત્યારે ઘણી વખત હું કોર્ટની અંદર જતી હોઉં છું અને આ યુવક યુવતીઓને સમજાવું મારી ભાષામાં, મારી સાઇન લેંગ્વેજની ભાષામાં સમજાવું અને બંનેને થોડોક સુલે થાય એવા પ્રયત્નો હંમેશા મારા રહેતા હોય છે. સુલે થાય સમજાવું, નોર્મલ પતિ પત્નીના ઉદાહરણ આપીને પણ સમાધાન કરવાની ઘણી વાર મેં કોશિશ કરેલી છે.
1: જનરલી એવું હોય છે કે આ બાળકો સ્પોર્ટ્સમાં ને એમાં બહુ આગળ હોય છે, તો ખેલ મહાકુંભ જેવા જે સરકારના અભિગમમાં તમે ખૂબ બાળકોને ઇન્વોલ્વ કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરાવો છો, તો આ બાબતે તમે એમને કઈ રીતે તૈયાર કરો છો?
0: હા, અમારા એક તો મુખબધિર બાળકો જે મુખબધિર કરતા ઓલરેડી ઓલ અવર દિવ્યાંગ જે બાળકો હોય છે એનામાં શું કહેવાય કે પાવર ખૂબ વધારે હોય, બોલતા નથી હોતા એટલે સ્પિરિટ પાવર ખૂબ વધારે હોય છે. ઇવન અમારી જે ભાષા છે, અમારી સ્પેશિયલ જે સાઇન લેંગ્વેજની ભાષા છે, અમે દૂરથી ઇશારો કરીએ. અમારી જે ટ્રેનિંગ એ રીતે આપેલી હોય છે ને કે દૂરથી ઇશારો કરીએ કે તારે આમ ને આમ જ કરવાનું છે, એટલે અમારી ટ્રેનિંગ મુજબ, અમારી તાલીમ મુજબ એને શીખવીએ એમાં એ હંમેશા માહેર જ ઉતરે છે. ખેલ મહાકુંભની વાત આવી તો લગભગ છેલ્લા 5 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી અને એમાં સ્પેશિયલ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ એ લોકોનો આગ્રહ હતો કે નોર્મલમાં બધા આવી રીતે સ્પોર્ટમાં આગળ આવે છે તો દિવ્યાંગ બાળકો કેમ નહીં. ત્યારથી અમે અમારા બાળકોને જોઈન્ટ કર્યા, વિશિષ્ટ તાલીમ આપીને, ખૂબ સરસ રીતે તાલીમ આપીને મેં તૈયાર કર્યા. રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ લાવે છે, એમાંથી સિલેક્શન પામીને મારા ઘણા બધા ખેલાડીઓ એવા છે કે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ લાવેલા છે અને આજે ગોલ્ડ મેડલ લાવેલા છે એના માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વિજય રૂપાણી સાહેબે નોંધ લીધેલી છે. એમાંથી મારી એક મારી પ્લેયર્સ છે એ મારી પ્લેયર્સને વિજય રૂપાણી સાહેબે એને પુરસ્કાર રૂપે રોકડ આપેલી છે અને એક ટ્રોફી પણ આપીને એનું સન્માન કરેલું છે. એમ એટલે મને પણ ઘણી ખુશી છે કે આપણી સરકાર આ બાળકોની નોંધ ઘણી સારી રીતે લે છે.
1: ખૂબ સરસ. તો આપની આ મહેનતના કારણે આ વખતે 5 સપ્ટેમ્બર 2019માં તમને શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.
0: હાજી,
1: તો ખરેખર તમે એના ખૂબ જ એ માટે એકદમ લાયક છો કે તમને આ મળવો જ જોઈએ. તો હું એ બાબતે કહીશ કે ટોટલ 20,000 શિક્ષકોમાંથી 45 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા અને એમાં પણ તમારો પ્રથમ નંબર, તો એ માટે આ લોકોએ શું નોંધ લીધી હશે કે આ રીતે રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા માટે?
0: હવે રાષ્ટ્રીય એવોર્ડમાં તો ઘણા બધા એના ક્રાઇટેરિયા હોય છે કે તમારું સિલેક્શન કેવી રીતે, એકલું એજ્યુકેશન જરૂરી નથી કે એકલું તમે બાળકો સાથે કામ કરો એ પણ જરૂરી નથી. એમ તમારી આસપાસના બધા પરિબળો જવાબદાર છે. તમે શાળાની અંદર કેવી કામગીરી કરો છો, તમે બાળકો સાથે કેવું કામ કરો છો, તમારી શાળાની અંદર ભૌતિક સુવિધામાં તમે શું મદદ કરી, સામાજિક ક્ષેત્ર તમારું કયું કાર્ય છે, તમારું ઇનોવેશનનું કાર્ય કેવું છે, આ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને પછી લોકો સિલેક્શન કરતા હોય છે. અને એમાં પણ બી એ લોકો એટલા બધા સવાલ જવાબ પૂછતા હોય છે ને એ સવાલના જવાબ જ્યુરીને તમારા પરફેક્ટ લાગે કે નહીં આ સવાલના જવાબ સાચા છે ત્યારે જ તમારું સિલેક્શન થતું હોય છે. એમાં ખાસ કરીને હું તો દિવ્યાંગ ફિલ્ડમાં છું એટલે મેં મારા ડેમોન્સ્ટ્રેશન ત્યાં આપેલા અને મારા ડેમોન્સ્ટ્રેશનથી એ લોકો એકદમ ઇમ્પ્રેસ થઈ ગયેલા અને એના કારણે એ લોકોને એમ લાગ્યું કે નહીં આ મેડમનું કામ ખૂબ સારું છે અને મારું સિલેક્શન થઈ ગયું.
1: તો આ રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા બાબતે તમે કોને પ્રેરણાદાયી માનો છો?
0: સૌથી પહેલા તો હું મારા પપ્પાને, કેમ કે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના હતા ત્યારે હું ઓલરેડી મને ગુજરાત રાજ્યનો તો એવોર્ડ મળી ચૂકેલો છે રાજ્યપાલશ્રીનો, પણ મારા ફાધરની એવી ઈચ્છા હતી કે તને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળે તો સારું એમ, કે કારણ કે તારી કામગીરી એવી છે. મારા પપ્પાનું એવું કહેવાનું હતું. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના હતા ત્યારે મારા પપ્પા મને કીધું કે બેટા ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે તો ફોર્મ ભરવાનું ચાલુ કર. ત્યારે હું સતત મારા કામ

0: એક્ઝામમાં બીજી હતી સ્કૂલના કામમાં, એટલે મેં ના પાડી કે પપ્પા હમણાં નહીં થાય. તો મને કે તું મને તારા બધા ડોક્યુમેન્ટ આપતો, હું ફોર્મ ભરાવું એમ. એટલે મારા પપ્પા મને ફોર્મ ભરી આપેલું, પણ એમાં જે 45 ક્વેશ્ચન આન્સર હોય છે ને એ ખૂબ ટફ હોય છે, એમાં મારી જરૂર પડે છે. પછી મારા પપ્પાને અમે સાથે બેસીએ અને એ ક્વેશ્ચન આન્સર 45 અમે ફિલઅપ કરેલા. ફોર્મ ભરાઈ ગયું, સબમિટ થઈ ગયું, મારું સિલેક્શન થઈ ગયું. સૌથી વધારે ક્રેડિટ હું મારા ફાધરને આપીશ.
1: ખૂબ સરસ. રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા પાછળ એક સંસ્થાકીય રીતે પણ વિદ્યામંદિરનો સપોર્ટ પણ રહેલો છે.
0: ખૂબ જ.
1: તો એ બાબતે સમાજને અને પાલનપુરને વિદ્યામંદિર સંસ્થા પ્રત્યેની લાગણી કઈ રીતે વ્યક્ત કરશો?
0: સૌથી પહેલા તો હું વિદ્યામંદિર ટ્રસ્ટને ખૂબ ખૂબ અને ખૂબ જ અભિનંદન થેન્ક યુ કહું છું, કારણ કે મને કામ કરવાનું પ્લેટફોર્મ વિદ્યામંદિર ટ્રસ્ટે આપેલું છે. વિદ્યામંદિર ટ્રસ્ટે મને જે પ્લેટફોર્મ આપ્યું છે, જેના કારણે મને દિવ્યાંગ બાળકો સાથે હું આટલું સરસ કામ કરી શકી છું. મને ક્યારે પણ બી કઈ પણ બી મુશ્કેલી પડી હશે ત્યારે વિદ્યામંદિરે ખડા પગે ઉભા રહીને મને સપોર્ટ કરેલો છે. વિદ્યામંદિર ટ્રસ્ટે મારા આ બાળકો સાથે કોઈ પણ મારે નવીન કામ કરવાનું હશે તો મને હંમેશા લીલી ઝંડી જ બતાવી.
2: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તક સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને. ઇન્દ્રાદી દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય. ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય પણ યુદ્ધ સમયે એ શા કામના? એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

વરુણ દેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચિ ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચી કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને, પ્રજાના કલ્યાણમાં કામ આવે, એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તેના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીનીના અંશોને. ને પળવારમાં દધીચી સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃ સર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગર્જે છે, બસ હવે કઈ નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશ ને પાતાળ ભસ્મથી છવાઈ જશે, પ્રાણી માત્રના પ્રાણ હોમાઈ જશે. જાઓ મારા ક્રોધાગ્નિ, જાઓ. હે વડવાનલ, તમારી યુગો યુગોની બુવૃક્ષા સંતોષો, ખાવા માંડો. ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી શું થયું?

ત્રણેય લોકમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. આને રોકનાર કોઈ તો હશે? બધા સામર્થ્યશાળીઓ પોતાની અશક્તિ દર્શાવવા માંડ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ વિવશ. બ્રહ્માજી કહે, આ વડવાઘની શમે તો કેવળ સમુદ્રમાં શમે. યુગો સુધી એનું જળ શોષાય નહીં ને આ સંસાર ભસ્મ થતો બચે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની વાર્તાના અંશોને. પણ આને સમુદ્ર સુધી પહોંચાડે કોણ? વિષ્ણુજીએ કહ્યું, હું એને એક ઘટમાં ગળામાં સમાવી શકું, એક એક દેવનું ભક્ષણ કરજે એમ લલચાવી પણ શકું, પણ સમુદ્ર સુધી એ ઘટને ધારણ કોણ કરે? મહાસરિતાઓ તે સમુદ્રને મળવા તો વહે છે. ગંગા, યમુના, સરસ્વતી બધી મહાનદીઓને બોલાવવામાં આવી, પણ અન્ય દેવોની જેમ જ એ પણ અસમર્થ હતી. ગંગા અને યમુનાએ તો કહ્યું, પ્રભુ, માર્ગમાં આ પ્રચંડ વગ્નિથી અમે જ શોષાઈ જઈએ. પિતાના આમન્યામાં સરસ્વતી મૌન હતા. બ્રહ્માજી કહે, પુત્રી સરસ્વતી, તું માત્ર તું જ આ મહાવિપત્તિમાંથી જગતને બચાવી શકે તેમ છે. ઉઠાવ આ ઘટ અને દોડવા માંડ પ્રભાસના સાગર બની. ધીમા સ્વરે સરસ્વતીજી કહે છે, પ્રભુ, હું? હા વત્સ, તું જ એને સહી શકે. જ્ઞાનનું તેજ તારામાં પ્રકાશ પામે છે, તેનાથી પ્રબળ કોઈ તેજ હોઈ ન શકે, અને કલાઓનું સૌમ્ય તેજ ગમે તે ક્રોધાગ્નિને કાબૂમાં રાખી શકે. તું સ્વયં તેજસ્વીની છે, પ્રતાપી અને સૌમ્ય ઉભય તેજ અન્ય ક્યાંથી નથી લાવવાના, અહીંયાથી જ તારામાંથી જ મળશે. ઉઠાવ ઘટ. જેવી દેવોગ્ની આજ્ઞા સરસ્વતી જો વિશ્વ કલ્યાણ માટે તૈયાર ન થાય તો બીજું વળી કોણ થાય? જો તને કષ્ટ તો પડશે, માર્ગ સરળ નથી, વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો

શકશે. અને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે, તું અસામાન્ય છે. તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે. તારું કલ્યાણ થા, તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડવાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એણે સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી નીકળી ને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે ઈઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહ હતી. આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે. એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝૂમ છતાં વેગીલી ચાલે ચાલતી હંસ ગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા, તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું. મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું. મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશયી બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું. પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો અને હવેનો ઘટના ક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માં સરસ્વતીએ તે સમયે પોતાના કુમારિકા સ્વરૂપથી અંજાયેલા એ અસુરને સમજાવી દીધો, મનાવી લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવ એમ કહીને વડવાનલનો ગટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચિ મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજેઆરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીની કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈ વાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદભુત રીતે આ પ્રકારને જે પણ લોકવાયકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય એવા ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાતે અશ્વોને લગામ ખેંચતો પ્રગતિ રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી, કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઊભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મોં કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે. કોણ હોય વળી? પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માં આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાને, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલા આ બંને ભાઈઓ જગતનો ત્યાગ ન કરે? અરે દેવી, આવું અવળું કેમ કહો છો? આખા આશ્રમમાં તમારો સૌથી લાડકો તો આ કાનો જ છે ને, ગુરુજી કહે છે. અવળું બોલું છું? પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપાળા સુહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે. એ જ છે ને, આવા રૂડા રૂપાળા સુહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે. આજે જ હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી આ સૂની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. ને માતા બોલી ઉઠ્યા, આજ તો વળી મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે. દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે. ક્યાં ખોવાયા? જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ તે એમાં સરી પડે છે યાદોમાં ગુરુજી.

ગુરુદેવ હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને તેને અધ વચ્ચે અટકાવી. ગુરુ સાંદીપની કહે છે, સમજી ગયો વત્સ, તું શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદથી જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. કૃષ્ણ અને બલરામના ગુરુજી સાથેનો આ સંવાદ અને ગુરુ દક્ષિણાની વાર્તાના અંશો બાકીના આપણે માણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને 95-12-96-88 પર વોટ્સએપ કરીને સંદેશા સ્વરૂપે મોકલવાના છે. યાદ રાખજો, કોલ માટે નહીં પરંતુ વોટ્સએપ માટેનો આ નંબર છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરીએ છીએ માનવીની પવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર ઘણી એવી વાતો છે કે જે આજના જમાનામાં તમે દરેક પળે અનુભવો છો, પણ આ પુસ્તક એવી રીતે લખાયેલી છે કે તમે એને ગમે એટલી વખત વાંચો, તમે એને ચોક્કસથી રિલેટ કરો. આપણે છેલ્લે વાત કરી હતી કે હવે કાળું થાકી ગયું છે, કામ કરી કરીને ઘર અને ખેતર બધું નથી સચવાતું, અને છેલ્લે પોતે નિર્ણય કર્યો છે કે છેવટે તો થાકી હારીને ભલી જોડે જ જીવન વિતાવવું પડશે. અને કાળું હવે ભલીને પોતાના ઘરે લાવવા માટે જઈ રહ્યો છે પોતાની સાસરીએ. સાસરીએ તો જાય છે, પણ સાસરીમાં કોઈ જમાઈને આપવા વાળો હુંકારો દેતું નથી. શું થાય છે કાળુના જીવનમાં, ચાલો જાણીએ. દિવસ મેર બેઠો ને વેલે છવાયેલી વાડો પીળા આસમાનની રંગના ફૂલની છવાઈ વળી. સુના ગામમાં ચેતન પુરાયું, સળવળાટ વધવા લાગ્યો. કોઈને ત્યાં કમાડ ઉઘડ્યા તો વળી આંગણામાંથી કોઈ રાડ પાડી ઉઠ્યું. આ પાડી હજુએ બાંધી રાખી છે, તે ભેંસ આવશે તે ધવરાવી નહીં મેલે. જ્યારે કોઈ વળી છેક નાકેથી બૂમ પાડતું હતું, માં સામી આવજે ભારે મરી ગઈ. માથે બે મણનો ભારો ને કેડમાં દોઢ વર્ષનું છોકરું બૂમ ના પાડે તો શું કરે. લોકો પાછળ દૂજણી ગાયો ભાંભરતી આવતી હતી. ભેંસોને ફળીનું નાકું જોઈને પાડું સાંભળી આવ્યું હતું. ઢોર પાછળ શિયાળુ ખેડ ખેડી હળ પણ આવી પહોંચ્યા. એક તરફ ગાય ભેંસ ભાંભરવા લાગ્યા, બીજી તરફ ભૂખ્યા રેડેલા પાડુરા. ગામ કામથી થાક્યા પાક્યા માનવીઓ ઢોરને માનતા અને ગાળો ભાંડતા ખેંચા ખેંચ કરી રહ્યા, તો બીજી બાજુ અફીણના ઘેનમાં ઘેરાઈ ઘોડિયામાં આખા દિવસમાં પુરાઈ રહેલા ભૂખ્યા બાળકોએ ચીસા ચીસ ને રાડા રાડ આદરી મૂકી, ને એ ઘડી બે ઘડીની ધમાલે દિવસભરની શાંતિનું એક સામટું સારટું વાળી નાખ્યું. કાળુનો કાકો સસરો એટલે કે રાજુનો પતિ એ હળ સાથે આવી પહોંચ્યો. પાછળ ભલી અને રાજુએ ઘાસના ભારા સાથે આવ્યા. ભલીએ કાળુને જોઈને મોં મચકોડ્યું ને પરમા કાકાની લાજ તાણી. જ્યારે રાજુએ ભરે મોએ આવકાર આપ્યો, આવો કાકા બે જણા. હો ભા, ડોસા બોલ્યા કાળુને હોવે કહ્યું. બેઉ જણ ઘરમાં પેસ્તાની સાથે જ બેડા

સાથે બહાર નીકળે. કાળુ ઊભે ફળે જતી આ બે યુવતીઓને પાછળ તાકી રહ્યો, સરખાવી રહ્યો. રાજુ વહુવારું હતી, નવી સાસરે આવેલી એટલે એના અંગ પર નવા કપડાં હતા. ભલે પિયરમાં હતી એટલે જૂના કપડાં હતા, પણ એ કપડાં અદલબદલ કરી દેવામાં આવે તો એ કાળુને ખાતરી હતી કે ભલે કરતા રાજુ એ મોં જતા તો લાગે એ પરથી પણ આ પેટ પરથી એ ચઢિયાતી લાગે. સાગના સોટા સરખી રાજુની ચાલમાં કંઈક ચમક હતી, લચક હતી. જ્યારે ભરેલ બદનવાળી ભલી બેઠી ચાલે ચાલતી હતી, વળાંક આવતા અદ્રશ્ય લોપ થઈ, પણ કાળુની નજર તો ત્યાં જ ચોટી હતી. જાણે પાછા ફરતા ત્યાંથી એ નાકા પર ન પકડવાના હોય. અલબત્ત મગજ તો એનું જ કામ, એની સરખામણી કરે જતું હતું. એકનું મોં ટૂંકું, કપાળ ને ગોળ મટોળ, અવાજ ઘોઘરો, તો બીજીના ગળામાં તો જાણે મોરલા ઢાંક્યા. મોં જરાક લાંબુ, અણિયાણી આંખો ને કેસુડાની પાંખડી સરખ્યું નાક. કાળુ આવ્યો તો છે એની પત્નીને લેવા, પણ ભલી કરતા પણ રાજુની અંદર એનો જીવ વધારે છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

ઘડીકમાં તો બેઉ જણ પેલા ખૂણા પર ભરે બેડે આવતા નીકળ્યા. કાળુએ એ તરફ નજર માંડી, પેલી સરખામણી આગળ ચલાવી, પણ મોતો બેઉના લાજ કાઢેલા હતા. ભલીએ પરમાકાકાની લાજ કાઢી હતી, રાજુએ ફળાના વડેરાઓની. કાળુએ અંગનો આધાર લીધો. રાજુની જોવના

એ લુગડામાં એ જાણે ખળખળ વહેતી હતી. જ્યારે ભલીની જૂનાઈ તો કાળુને સમજ જ ન પડતી. ઊંડા ધરાના પાણી વહેતા હોવા છતાંય એ વહેણની સમજ ન જ પડે ને. કાળુએ એક છૂપો નિસાસો નાખ્યો. મનમાં બબડ્યો, ફેર તો હોય જ ને, રાજુ મારા કરતા 2 વર્ષ નાની, જ્યારે આ તો મારા કરતા 2-3 ને રાજુ કરતા તો 4-5 વર્ષ મોટી. કાળુનો કાકો સસરો રાજુનો પતિ હુક્કો ભરી લાવ્યા અને કાળુને વળી રાજુ તથા રાજુના પતિની સરખામણી કરવા માંડી. એક તો દુબળું શરીર ને એમાંય ઉઘાડે અંગે ઓછું હોય એમ અવારનવાર વર્મા કાકાએ તો કહ્યું પણ ખરું, માનો ન માનો પણ તમારા દેહમાં કંઈક તો બગાડ, ભાળ્યા હતા ક્યાંય દા. કાળુ માટે હવે આ સરખામણી કરવા જેવું ક્યાં રહ્યું જ હતું ને મનમાં ને મનમાં બળી રહ્યો હતો. આના કરતાં તો રાજુડીને શોક્યનું સાલે 60 દરજે સારું. વળી રાજુ પણ ઘરની બહાર નીકળતી ઢળકતા પાલવ નીચેના હાથમાં કંઈક સંતાડેલું હતું. કાળુ સમજી ગયો ઘીનો ખાલી પાસેરો છે, ક્યાંકથી લેવા જાય છે, અને વળી એનો જીવ વળ્યો. દાડી 2 દનમાં 2 વાર ઘી ખાનારી અહીંયા પરોણા માટે મહાબુસીબતે ક્યાંથી લાવશે? પછી ઘરનાને તેમાં વહુના કરમમાં તો ઘી ખાવાનું ક્યાંથી જ હોય. વાત તો સાચી છે, રાજુ એક એવી છોકરી જે ચંચળ અને નાજુક હતી એ આજે કેટલી સમજદાર થઈ ગઈ છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

0: રાજાના પતિ તરફ નજર નાંખી લેતા મન સાથે બબડ્યો, અવતાર માએ ઘી નહીં બાળ્યું હોય, ક્યાંય નાથ મેળાવે મળ્યું હશે એ માફ, ને ઉપરથી એ વળી ખેડૂતની મજૂરી, શરીર બાપડું ઓગળી ન જાય તો બીજું થાય શું. રાજુ ઘરમાં ઘી આપીને વળી બહાર નીકળ્યું. કાળુને થયું કાં તો ઘરમાં ઘઉં નહીં હોય, પણ આ વાર એની અટકણ ખોટી પડી અને એ પડત ન પરંતુ ઘરમાં ઘંટી ફરતી હતી. એ ખ્યાલ બે ચાર યુવતીઓ સાથે પાછી ફરેલી રાજુએ ખાલી હાથે જોઈ ત્યારે જ આવ્યો. ત્યારે જ એને સમજ પડી કે કંસારના ઘઉં તો ઘરમાં ઘંટી નીચે ભરડાઈ રહ્યા છે. પણ ત્યારે આ જુવાનીડીઓને રાજુ શું કામ બોલાવી હશે, કાળુને કંઈક સમજ ન પડી. ઘડી પછી બે ચાર છોકરીઓ આવી પહોંચી ને એમને બારણામાં પેસતી નીકળતી ડોકાડોક કરતી એકબીજાને ધક્કા મારતી જોઈને કાળુ સમજી ગયો, ગાળો ભાંડવાનો ગાણા ગાવાનો વિચાર છે. પણ ત્યાં તો ગાણું સાંભળ્યું. કાળુનો આત્મા કમળના ફૂલની જેમ ખીલી ઉઠ્યો, અને કેમ ન ખીલે, એક તો દસમની અજવાળી રાત ને તે શરદની, કોઈ વાર દૂધમલ ચાંદની જળાજળ તો કોઈ વાર વાદળ નીચે ચડાઈને આવતા શ્યામલ અજવાળ, પવન ફેર પેલી ચાંદનીની જેમ ઘડીકમાં જોરનું લેરખું આવતું તો વળી ઘડીક ફરી ફર ફર કરી રહેતું. પણ આખા એ બધા કાળુના અંતરને આનંદ આપનાર તો ખાસ રાજુ જ હતી. ગામની યુવતીઓ ભલે ગાતી, પણ ગીત સૂચવનાર તો રાજુ જ હતી ને. જ્યારે બે પ્રેમી એકબીજાને પ્રેમ કરે છે છતાં છૂટા પડી ગયા છે, ત્યારે પણ એકબીજાનો કેટલો ખ્યાલ રાખે છે. આગળ શું થશે જાણીશું આના નકલા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.
1: સમય શબ્દને અર્થની ભાર આવે ધરતી પર ધર્મ

આળુને ટીખણ કર્યા વગર ન રહેવાયું. જરા જોવો તોરો, મારા કાનમાં કડીઓ છે ક્યાં? બાણામાં ઝુમકું વળીને ઉભેલી એ છોકરીઓએ નેપથેમાંથી પાછળથી કોઈએ કહ્યું, કેડિયું કો કેડિયું, તમે તો મારું પૂરું સંભળવા નથી દેતી રી. અને વળતી કળી સુધરી. સાચું પૂછો તો કાળુનું ધ્યાન ગીત પરથી બીજી બાજુ ઉપર ઉતર્યું. રાજુ આ ગાળો વાહપણની ગણાવે છે કે દાજની? અને કાળું કંઈક આટલો નાદાન ન હતો કે ન સમજે, બલકે એ જાણતો હતો કે ગીતમાં ગવાય એ ગાળો વહાલની જ હોય. આ ગાળો ગાવામાં લગ્નના ટાણે જુવાનો યુવતીઓના ટોળા આગળથી પસાર થતા હોય ને કોઈને કોઈ કંઈક ટકોર કે છેડતી કરતા હોય તેવી યુવતીઓનું ધ્યાન દોરવા ગાળો ગવરાવી બીજા આગળ પોતાનું મહત્વ અંકાવવા. ત્યારે વાલ ઉપજે એવું છે શું? બલકે કાળુને હિસાબ તો જેમ પોતાને થતો હતો એમ રાજુને થવું જોઈતું હતું. સુરતા લેખ ઉલટા પડે એનું દુઃખ થવું જોઈતું હતું. જ્યારે આ તો હરતી ફરતી આવી પેલી જુવાનીઓએ આ ગીત યાદ કરાવી અને દેવરાવી જતી હતી. આ જુવાનીઓ ગીત તો ગાઈ રહી છે અને આગળ કાળુ ભલીને લઈને જ્યારે પોતાના ઘરે જશે ત્યારે શું થશે આપણે જાણીશું. આ નાનકડા જોડાયેલા રહો.

રાજુ બહાણા બહાર ડોકું કાઢી ટમકી, નાઈ આવ કાળિયા. પરમા ડોસાએ કહેવા ખાતર કહ્યું. એવું તે હોય, ઉઠો જાઓ, કાળુએ કહ્યું. ડોસાના ગયા પછી મળવા આવેલા ગામના માણસો પણ ગયા ને આ સાથે રાજુની લાજ નીકળી. જ્યારે કાળુની લગામે ઉતરી ગઈ, આ ગાળો દીતે તેને કંઈ મળે છે? કાળુએ શરૂ કર્યું. પેલી જ્યોતિઓ કિશોરીમાંથી એક અવાજ આવ્યો. રાજુ ટોળામાં હતી પણ અવાજ એનો ન હતો. હોવે, હજારે મોંઘી એવી અમારી ભલીબુને લઈ ગયા પછી આટલી ગાળોએ ન માંડીએ? કાળુની જીભે આવ્યું. બદલામાં એના લાખે લેખા નથી એવી રાજુ જતી કરવી પડી છે. પણ એમાં કહેવાનો કંઈ અર્થ ન હતો, ઉચિત પણ ન હતું. અને ગાળો દેવા કરતાં તો કંઈક વાત જ કરો ને કેવું હોય સીધે સીધું કહો. રાજુએ પેલી છોડીઓને જ કહ્યું, કહો બન પેલું ગાણું, સમજુ ને છોડીઓએ ઉપાડી. બસ હવે ધરાયા, કહી રાજુ ચાલતી થઈ ઘરમાં. પાછળ કાળુને ધોતીએ પાતલી વાળતા આવી પરમા ડોસાએ ઉઠાડ્યો, જાનાઈ લે, પાછરિયામાં પાણી છે. કાળુ તો રાહ જોઈ રહ્યો હતો, પણ ઘરના પાછલા વાડામાં જઈને જુએ તો રાજુ ત્યાં ન હતી. પાણા પર મૂકેલી ભીની ધોતલી બદલતા તે ટૂંકો ઉઠાવ્યો. પેલા ગરમ પાણીના વાસણ પાસે ઠંડા પાણીનો ઘડો હતો ને, એ જાણે ન દેખાણો. ટાડું પાણી આપજો. કાળુનો ગુસ્સો એ રાજુ ઉપર વધારે છે ને ભલી ઉપર ઓછો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલક.

હાય રે નસીબ, રાજુની આશા રાખતો હતો ને ત્યાં તો ભલી આવી, હવે નાય કેમ પડે? ભાચરિયામાં તો પાણી એ ઉલટાનું જોઈતું હતું, એના કરતાં એ ટાઢું હતું, પણ હવે જો ના પાડે તો ભલીનું દાંતિયું જ ખાવું પડે, ત્યારે ચાળા શું કામ કરો છો? કાળું લોટો પાણી પડતા બસ બસ કરી પડ્યો, પણ જેના કામમાં એ છણકો એ ભલીએ ધીમેથી ઘડો નમાવ્યો હોય તો ને ઓછું એમ રાજુએ બારણામાંથી પૂછ્યું, રેડિયોના ટાઢું પાણી? કાળુએ પાણી નહીં, ખુદ કાળું ઠંડો પડી ગયો, એને સમજ ન પડે. રાજુએ પેલું ગાણું ગવરાવ્યું એ જવાબ રૂપે કે પછી ને આ ટાઢા પાણીનો શું સવાલ? શું સાચે જ એ મારી આશા ઉપર ઠંડુ પાણી રેડવાનું કહેતી હતી? કાકી ભત્રીજી બારણા આગળ ગુપસુપ કરતા હશે શું કામ? કાળુ એની 20 વર્ષની ઉંમરમાં એ આટલો છોપેલો કોઈ દિવસ ન પડ્યો હતો. એણે તમાચો મારીને મો લાલ કર્યું, કહો તો હું આવીને હસવા લાગું અને મદદ કરું? તમને હસતા આવડ્યું હોત તો વળી જોઈતું તો શું? રાજુ ટવકી. આમાંય કાળુએ ઊંડો ભેદ જ લાગ્યો, પણ પોતાની જાતને એ ન માનવા દીધો. ના ના, એનામાં આટલી બધી સમજણ, બોલવાની આટલી સભાઈ હોય જ નહીં. આગળ શું થાય છે જાણે શું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બીજી બાજુ ઉઠતો વિરોધ પણ હતો. તને શી ખબર, આ સાસરીમાં આવે આટલી બધી બદલાઈ ગઈ, ત્યારે 8-10 વર્ષમાં તો કેટલી બધી બદલાઈ જશે, પણ એના પછી તો તે તારી સાથે વાત કરવાની તાકાત નથી, અને શી ખબર પડે કે સંભળાઈ ના હોય. કાળુને ચોટ લાગી. બસ આ બાબત તો પૂછું છું ને છોડું, તું 3 ફેરા બોલી ને 3 ફેરામાં મને ભેદ લાગ્યો, માટે વાત સાચી ને? સાચે સાચ તારે કહેવું તો શું? ભેગા ભેગી પેલી નાનીઓ રાજુડીને લાવે એ વાત હવે તો અબોલા તૂટ્યા એટલે પૂછવી, ને આ સિવાય ઘણી બધી વાતો કરવી હતી, પણ લાગ તો મળવો જોઈએ. જમ્યા પછી એ સસરાને મદદ કરવા પરાણે ઉતારવા ખડે ગયો. પાછલી રાતે પર્યો ત્યારે ગામ ફળી અને બધું સમસાનવત હતું. આંગણામાં ઢાળેલો પોતાનો ખાટલો, ખાટલા પર પેલી સફેદ ગોદડી, ઠંડી ઘાર, ખુદ તાપડું જ પરમા ડોસાની પાછળ ઝોકે ચડતું હતું. ઊંઘવા વળ્યું હતું. કુકડો બોલ્યો, છતાંય કાળુને ઊંઘ ના આવી. કોણ જાણે કેમ ઝપકી ઝપકીને જાગતો હતો, જાણે કોઈના પગલા ન સંભળાતા હોય. પેલું કમાડ ઉગાડવાનો અવાજ સંભળાયો અને એક વાર તો કોઈએ એને ઢંઢોળ્યો હોય એમ લાગ્યું. ચોથી વાર ઉઠ્યો તો સચમો જ પછેડી એ કોક હતું, પણ જુએ તો કોણ, દાંત વગરનો પરમો કાકો. અલે ઉઠ છોરા, દંત છો જે કેટલો ચડ્યો? કાળો મો ઉપર દીપતી દીવાની જેમ ભૂલ થઈ ગઈ, સ્તબ્ધ બનીને બેસી જ રહે. રાજુએ દાંતણ આપ્યું ત્યારે એની નાડીઓ ને વિચારતંત્ર જાણે ચાલતું થયું. પરમો ડોસો ન હોત તો પણ જમાઈના માનમાં અમલ કોસંબા તો નીકળત જ. હા, આટલા માણસો ન ભેગા થત એ વાત અલગ હતી, ગામડાની આખી વાત જ અલગ છે, તેના રીત રિવાજો, એમની પ્રથાઓ અને આગતા સ્વાગતા. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

કોફીના ઇજારા હમણાં જ થયા હતા, પણ એટલો બધો બંદોબસ્ત ન હતો. અરે, કુછ સરકારી માણસ નટવરસિંહ હવાલદાર પણ અફીણ વેચવાનો ધંધો કરતો હતો, એટલે જ બે તોલા અફીણ કાળુના સસરા વતી ઉધાર કાઢી આપી. ગામના એક વૃદ્ધ માણસે વાટકામાં ઘૂંટવા માંડ્યું. ચારે પાચાર ખાટલાની ચોકડી ને વચ્ચે ભડભડ બળતું તાપણું. એ 15-20 માણસો વચ્ચે 5-7 હોકા ફરી રહ્યા હતા. 20-25 બાળકો પણ અડધો જીવ રમતમાં અને અડધો જીવ કશાકની લાલચમાં હોય એમ રમતા હતા. અફીણ સાથે એમને કોઈ નિસ્બત ન હતી, પણ પાછળથી વહેંચાનારા ઠુગારા સાથે જરૂર નિસ્બત હતી. કાળુએ અહીં કંઈ ચેન ન પડ્યું ને ઘરમાં ગયો. વાસીદુ કરતી રાજુને કહ્યું, લાવો કંઈ ધાણીબાળી શેકેલી હોય તો, ચણા ન હોય તો તમને કેમ આટલી ઉતાવળ છે? અમારા ઘરની લાજ વાલી એમ કરીશું. રાજુએ હસતા કહ્યું, પરોણાને ઘાટે બહાર જ બેસો ને. કાળુ ઘણો પ્રયત્ન કરે છે રાજુ સાથે વાત કરવાનો, અને હવે શું આ પ્રયત્ન સફળ થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને હું છું આરજે પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નો રસ્તો હતો. બપેરની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ ત્રણ માળનું અને બે માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે? ત્રેવીસ બાળકો આ કાટવાળની નીચે દવાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પેલા થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. બે દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે જ સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ બે દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો. એમણે કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઉભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જયારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા, સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે. સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે, હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસીએ કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક પથ્થર ઉપરથી

0: લેવામાં આવે છે. એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે. હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણકલસિંહ, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણકલસિંહ 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણકલસિંહને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણકલસિંહ એ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. બીજી વાર્તાઓ સાથે ફરીથી મળીશું રેડિયો પાલનપુરમાં. રેડિયો પાલનપુર એટલે આપણો રેડિયો, આપણો અવાજ.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા હે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે

સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમકે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઉભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટ ને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટ ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

0: 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાત ને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાત ને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: સાથિયા મધમ મધમ તેને.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે. અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીં અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી

0: પાકોતરે વળ્યા છે. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચાં આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ. નવરાત્રિથી લઈ દિવાળી અને દેવ દિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
1: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કહ્યું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
0: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એક ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
1: અચ્છા, તમે તરબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
0: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, 1 ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોઈએ છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે અંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલા જયારે આપ છૂટું પાણી જયારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
0: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલા તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણો બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોય છે ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2-3 કલાક 4 કલાક છૂટા પાણીથી જે તમે કરતા હોઈએ અને ટપકથી અમે મિનિમમ 1 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે ટપક કરવું, અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલા તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા

0: ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપંગ મલ્ચિંગથી શરૂઆત કરીને અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચી જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થાય.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતર અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહેશે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય, એની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચાં, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં બે માર્કેટો છે પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી, એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણી વાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણી વાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણી વાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એમની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણી વાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપણે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છીએ, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 100,000 આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચે રહેતું હોય છે, એમાં પણ 100,000 આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માર્જતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે, એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગું છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે.

0: વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં બબે વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણી વાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે. એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગું છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
1: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાક પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીશ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચા, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
2: એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
1: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલાચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
2: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
1: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ગ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
2: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
1: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગ જીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે. તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગ જીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગ જીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે તો એમાં પણ

0: ખેડૂતોને રોગ જીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જયારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે. એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તળબૂચ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે. અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70-80% પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જયારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે, તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલા ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતા વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય,

0: અને એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે, મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બે થી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
0: અરે, આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 9512966

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પહેલા ફરમાઈશ કરતા છે વિમલભાઈ. વિમલભાઈ એ પાલનપુરથી બિલોંગ કરે છે અને એમને આપણને ફરમાઈશ કરી છે હિમેશ રેશમિયાના અવાજમાં ગવાયેલું ગીત ખાલી સલામ દુઆ. આ ગીત એ મોહિત ચૌહાણ અને શબ્બીર દ્વારા પણ ગવાયું છે અને આ ગીતની અંદર જે સોલફુલનેસ છે ને એ કંઈક અલગ જ લેવલની છે. નીલ નીતિન મુકેશ આની જ્યારે વાત થાય ત્યારે આગળ કશું જોવું જ ના પડે. તો વિમલ અમે સંભળાવીએ તમને તમારી આ ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ પરમાઈશ કરતા છે નીતિનભાઈ. નીતિનભાઈ એ પાલનપુરની નજીક સદરપુરથી બિલોંગ કરે છે અને તેઓ કહે છે કે પાલનપુરની અંદર એમને જ્યારે એન્ટર થવું હોય ત્યારે એ રેડિયો પાલનપુર ચોક્કસથી સ્ટાર્ટ કરી દે છે, કારણ કે એમને રેડિયોના તમામ શોઝ બહુ જ ગમે છે. નીતિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ આપણને ફરમાઈશ કરે છે સુલતાન મૂવીના સોંગ કે જે વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે, એ સોંગનું નામ છે બુલ્લેયા. આ સોંગની એક ખાસિયત છે કે આ સોંગ એ ઇન્સ્પાયર છે પંજાબી સૂફી એ સોંગના ટાઈપથી. સુલતાન મૂવી કે જે સલમાન ખાન અને અનુષ્કા શર્મા ઉપર ફિલ્માવવામાં આવી છે અને આ જે સૂફી પંજાબી સોંગ છે જે બાબા બુલ્લે શાહ એમની ઉપરથી ઇન્સ્પાયર કરવામાં આવેલું છે. આ ગીત રિયલમાં બહુ જ સારું છે અને જ્યારે તમે એમને સાંભળો ત્યારે ગીત દ્વારા ગવાયેલી વર્ણવાયેલી પોતાની જે વ્યથા છે એને તમે એને ફીલ પણ કરી શકો છો. તો ચાલો સાંભળીએ નીતિનની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે નિધિ, અને નિધિ કહે છે કે તેમને ગુજરાતી મૂવીઝ અને ગુજરાતી સોંગ્સ બહુ ગમે છે અને એટલે તેઓ નોર્મલી ગુજરાતી સોંગ સાંભળતા હોય છે. અને નિધિ આપણને આજે ગુજરાતી સોંગની જ ફરમાઈશ કરી છે. નિધિ આપણને ફરમાઈશ કરે છે 2025માં આવેલું ઉમરો મૂવીનું સોંગ લંડન કે લીમડીની. ઉમરો મૂવીની વાત કરીએ તો ઉમરો મૂવી એક એવી મૂવી છે કે જ્યાં 7 સ્ત્રીઓ એ લંડન એકલી ચાલી નીકળે છે અને આ સ્ત્રીઓ એવા ઘરમાંથી કે એવી જગ્યાએથી બિલોંગ કરતી હોય છે કે જેઓ કદી ઘરની બહાર ના નીકળી હોય. અને જ્યારે આ સ્ત્રીઓ પોતાના ઘરનો ઉમરો એ પાર કરે છે ત્યારે સ્ત્રીઓ લંડનમાં પણ રોક બોલાવી દે છે. આ મૂવી બધાએ ચોક્કસથી જોવા જેવી છે અને વુમન ઇમ્પાવરમેન્ટ ઉપર બનાવેલું આ મૂવી એ ઘરની અંદર રહેલી તમારી મમ્મી કે જે સતત ઘરનું કામ 24/7 કરે છે, પોતાની જાતને તમારા માટે ખર્ચી દે છે, એમને ચોક્કસથી જોડાવા જેવી છે. અત્યારે થિયેટરમાં તો અવેલેબલ નથી, પરંતુ યુટ્યુબ ઉપર કે શિમારૂ ઉપર કે એની ઉપર તમે જોઈ શકો છો. તો આ મૂવીની અંદર જે મોરલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાત કરતા કરતા હું ક્યાંય આગળ નીકળી ગઈ. આ ગીતની ફરમાઈશ નિધિ દ્વારા કરવામાં આવી છે અને ગીત ગવાયું છે ફાલ્ગુની પાઠકના અવાજમાં. વન એન્ડ ઓનલી ફાલ્ગુની પાઠક, એમના જેવું બેસ્ટ કોઈ અવાજ ના હોય અને ગરબાના તો એ ક્વીન છે. તો ચાલો સાંભળીએ ફાલ્ગુની પાઠકના અવાજને અને નિધિની ફરમાઈશને.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે આરવ. આરવ આપણને ફરમાઈશ કરે છે યારિયા મૂવીનું ગીત. યારિયા મૂવી તમને યાદ હોય તો બહુ સમય પહેલા આવેલી આ મૂવી અને બહુ ફેમસ થયેલું, અને આ મૂવીના દરેક સોંગ બહુ ફેમસ થયેલા. આ મૂવીની અંદર આરવ આપણને ફરમાઈશ કરે છે અલ્લા વારિયા સોંગની. અલ્લા વારિયા સોંગ એ મિત્રતા ઉપર આધારિત સોંગ છે, અને ફ્રેન્ડ એ પોતાના જીવનની અંદર શું મહત્વ રાખે છે અને મિત્રતાથી મોટું આ જીવનમાં કશું જ નથી એ વસ્તુ દર્શાવે છે અલ્લા વારિયા સોંગ અને યારિયા મૂવી. આ ગીત ગવાયું છે અનમત અલીના અવાજમાં. તો ચાલો સાંભળીએ આરવની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા કહે છે કે એમનું નામ ઈશા છે એટલે એમને ઈશા માલવિયા બહુ ગમે છે, અને ઈશા માલવિયાનો લુક, એમનો કામ, એમનો અંદાજ એમને બહુ ગમે છે, અને ઈશા માલવિયાના દરેક સોંગ એમને બહુ જ પસંદ છે. તો ઈશા આપણને ફરમાઈશ કરે છે હમણાં જ રિસેન્ટમાં આવેલું ઈશા માલવિયાનું ગીત શેકી શેકી. જો કે આ સોંગ બહુ ફેમસ થયેલું અને આ સોંગનો હુક સ્ટેપ બહુ ફેમસ થયેલો તમને યાદ હોય તો. અને જો કે ઈશા માલવિયાની વાત કરીએ તો ઈશા માલવિયાના દરેક સોંગ યુનિક હોય છે, અને આ શેકી શેકી મૂવીનું જે સોંગ છે એના હુક સ્ટેપ છે, જો કે થોડું મરાઠીમાં છે એટલે આપણને કંઈ ખબર નથી પડતી, પણ ફીલ બહુ આવે છે અને મજા બહુ આવે છે. તો ચાલો સાંભળીએ ઈશા ફરમાઈશ, ઈશા માલવિયાનું સોંગ શેકી શેકી, જે ગાવામાં આવ્યું છે સંજુના અવાજમાં.

0: Masa King. Oh, Masa King.
1: તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर आप सोनो आवाज એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર. આપણે સૌ હંમેશા દર અઠવાડિયે મળીએ છીએ મારા આ શો પર ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ અને એમાં પણ જો કોઈ ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિની વાત હોય તો તેની સાથે. જીવનમાં આ લોક સંસ્કૃતિ, સાહિત્ય અને આપણી ગુજરાતી માતૃભાષા એ આપણને પડતી ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનું કામ કરે છે. સુંદર મજાના સામાજિક અનુભવ, પ્રસંગો, સાહિત્યિક વાર્તાઓ, લોકબોલીમાં વહેતી આવી કેટલીક ઘટના અને પ્રસંગોના કથાનક, આ બધું જ આપણા જીવનમાં હકારાત્મક અભિગમ સાથે જીવનને અને સમુદાયને સતત આગળ ધપતા રહેવાનું જોમ આપે છે. હું એમ જ કહીશ કે આ વાતો પેઢી દર પેઢી આપણી માતૃભાષાના શબ્દોના સંવર્ધનની સાથે સુરક્ષિત રાખીને આ સંસ્કૃતિને આગળ વધારવાથી આપણા સૌનો વારસો ભવ્ય બનશે. અને સામુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજનું માધ્યમ પણ આ જ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે. આપણે કેટલાક સમયથી સુંદર મજાના સાહિત્યિક વાર્તાઓ, નવલકથાઓ જેના ગુજરાતીમાં અનુવાદ થયા હોય તે માણી રહ્યા છીએ. પરંતુ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણે એક સંત કવિ અને એ કવિએ કટાક્ષની રીતે પણ, ઉપદેશાત્મક રીતે પણ, ભક્તિમય સ્વરૂપમાં પણ લોકબોલી અને લોક સંસ્કૃતિક રીતે આપણા સમાજને બહુ જ ઉત્કૃષ્ટ પ્રમાણે ગણી શકાય તેવી સુંદર રચનાઓ અને એમની બોલીને કાગબોલી પણ કહેવામાં આવે છે તે આપ્યા છે. વાણી તો અમૃત વદાં આ પુસ્તક માહિતી વિભાગ દ્વારા મોરારી બાપુના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના કેટલાક અંશોની અને દુલાભાયા કાગ, આપણા સંત કવિ કાગની વાતો આજે આપણે કરીશું, સાહિત્યને માણીશું, એના રસને માણીશું, એટલે આપણી ગુજરાતી ભાષા અને લોકબોલીને પણ સંવર્ધન માટે આપણે આજે રેડિયો ઉપર પ્રસ્તુત કરીશું. વિરામ બાદ શરૂ કરીશું આ નવા અધ્યાયને, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દુલાભાયા કાગની, તેમના સંદેશાઓની, તેમની વાતોની, ભક્તિરસ, કેટલીક એવી વાતો કે જે આપણને સૌને વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભક્તિના એક નવા દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મણિલાલ હ પટેલે સાહિત્ય સાથે દુલાભાયા કાગ એમને જોડવાની એક સુંદર વાત કરી છે. તેઓ લખે છે કે ઝવેરચંદ મેઘાણીએ દુલા કાગને જીવન પંથના કવિ કહ્યા છે અને એટલે જ તેમણે ઘણી બધી હકારાત્મક વાતોની રચનાઓ આપી છે અને હકારાત્મક વાત સંદેશા સ્વરૂપે સમાજમાં, લોકબોલીમાં, લોકજીવનમાં, લોક સંસ્કૃતિમાં સતત ઉતરતી આવે છે અને એ જીવનને સુંદર બનાવે છે. અત્યારે ઘણા પણ સૂફી સંગીત અથવા તો ભક્તિરસના જે ગાયકો છે એ દુલાભાયા કાગની આવી જીવન પંથને દર્શાવતી પંક્તિઓને ગાઈને પોતાની નામના મેળવી રહ્યા છે. એ સંદેશાઓનો પ્રચાર કરીને લોક સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. સંપત્તિના નશામાં માણસ કોઈને ગાંઠતો નથી તથા સમાજને કામમાં આવતો નથી. એને ખબર નથી કે એની સંપત્તિ વહી જવાની છે ખોટે માર્ગે, છેવટે તો એ ખાલી જ થઈ જવાનો છે. આ વાત દુલા કાગે પીવા ન દીધું પાણી એવી સુંદર મજાની રચનામાં નદીનું રૂપક રચીને

કરી છે. કવિ જાણે છે અહીં કે તેમને અર્થાંતર ન્યાસ રચ્યો છે. આવો એ પંક્તિઓને આપણે પણ માણીએ. નદીએ પીવાન દીધું પાણી રેજી, નદીએ પીવાન દીધું પાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, વાદળના વારીથી વિફળી જળ પોતાનું જાણી, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રે, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રેજી, મરતા સુધી હઠ ન મેલ્યો છેવટે દરિયે સમાણી, નદીએ પીવા ન દીધું પાણી રેજી. સુંદર વાત છે ને સુંદર સંદેશો છે. પાણી કોઈને ન પીવા દીધું અને આખરે દરિયામાં ખારા પાણીમાં ભળી ગઈ એ નદી, એ આપણે સૌ સમજી શકીએ છીએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટઝ પર. હું છું આજે એઆર અને આપણે વાત કરી રહ્યા છીએ દુલાભાઈ કાગની કાગવાણીના કેટલાક સુંદર મજાના કાવ્ય પંક્તિ સ્વરૂપના અમૃત બિંદુઓની. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે. આવી તો સંતવાણી તો કાગમાં આપણને ઠેર ઠેર મળે છે. કાગને આ અર્થમાં જ્ઞાની અને ભક્ત કવિ તરીકે પણ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે ગણવામાં આવ્યા છે. સમાજે ગાંઠે બાંધવી જ પડે એવી કેટલીક મર્મી વાતો પણ કવિ કાગે સોરઠા એટલે કે દોહરાઓમાં રજૂ કરી છે. જુઓ ને, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, પાડોશના પરતાપ કાયમ ભોગવવા કાગડા. પડોશી સારો હોય ને ત્યાં સુધી તો સારું, પણ પડોશી નબળો કે ખોટું આચરે ત્યારે આપણે પણ એના લીધે વેઠવું પડે છે. એ વ્યવહાર જ્ઞાનને કવિએ જીભ દાંતના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. વાદ

વિવાદમાં જીભ ખરું ખોટું બોલી બેસે છે ને સામો માણસ જ્યારે ધોલ મારે છે તો દાંત પડી જાય છે. જીભનો ગુનો પણ સજા તો થાય છે દાંતને. ખરાબ પડોશી માટે પણ એવું જ છે. સારા માણસે પણ આમ જ વેઠવવું પડે. કાગે તો આવા સેંકડો દુહા લખીને સંત કવિ કબીરની જેમ સંસારને સતત ચેતવ્યો છે. સંસારીઓને દીવાધરી અને માર્ગ પણ ચીંધ્યો છે. એટલે જ તો ગુજરાતી સાહિત્યના આ દુલાભાઈ કાગની કાગવાણીને જ્યાં પણ સરળ અને ગુજરાતી સાહિત્યમાં તમને જોવા વાંચવા મળે ને તો એકવાર વાંચવી પણ જોઈએ અને તમારા મિત્રો સ્નેહી અને આપણા સંતાનોને તે વિશે સમજાવવું પણ જોઈએ. આ સુંદર અનુભવેલી સામાજિક સાંસ્કૃતિક ધરોહરને વધારવી અને સમજવી એ આપણી જવાબદારી છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માહિતી વિભાગના પુસ્તક કે જેને મોરારી બાપુ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તે પુસ્તક જેના વિશે છે તે કવિ, અને એ કવિના સુંદર મજાના સાહિત્યિક રચનાના તે અંશો વિશે. પુસ્તકનું નામ છે વાણી તો અમૃત વદા, અને એ કવિ એટલે કે આપણા સૌના દુલાભાયા કાગ. તેમણે સંબંધો વિશે, માણસના અને માણસની પ્રકૃતિ વિશે પણ બહુ જ વાતો કરી છે. એમાંની થોડીક વાત, એકાદ બે પંક્તિઓ

જે મને ગમે છે એ મારે તમને કહેવી છે. જુઓ, પહેલા પાણી પાય, પોતાવટ પાળે સદા. પહેલા પાણી પાય, પોતાવટ પાળે સદા. જળમાં લાકડું જાય, કદી ન બોળે કાગડા. જળમાં લાકડું જાય, કદી ન બોળે કાગડા. જળ વડે વૃક્ષો ઉછરે છે. જળ અને વૃક્ષ વચ્ચે આમ પોતાવટ છે, એક સંબંધ છે. પોતિકો કહીએ છીએ ને, લોહીનો સંબંધ તેવું. વૃક્ષ સુકાઈને લાકડું થાય ને જળમાં પડે ત્યારે જળ એને બચાવી લે છે. તે વાત એક બીજા કવિએ પણ કહી છે. આ પણ સિંચ્યું જાણીને નવ બોળે એ રીત. ખરો સંબંધ કદી ડૂબાડે નહીં. અને વ્યવહારમાં આ વાત સમજવા જેવી અને આપણે સૌએ ઉતારવા જેવી છે. નબળા માણસો નબળા જ રહેવાના. એમને સારી સોબત કે સારી વાતો પણ સુધારી નથી શકતી. આ વાત કવિ કાગ સોરઠામાં કહે છે. સાંભળો. સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, તોય ઝેર તમામ કદી ન ઘટ્યું કાગડા. શેષ સૈયા પર ભગવાન વિષ્ણુ એ સાપની પથારી પર પોળે છે. રોજ રાત દિવસ ત્યાં વિમર્શ થાય, તે સાપ સત્સંગ ઉપદેશ બધું સાંભળે, પણ એનું ઝેર એમના એમ રહે, ઘટે જ નહીં. કાગ બીજી રીતે પણ આ માર્મિક વાતને કરે છે કે સજ્જન માણસો ખોટી ભ્રમણા પાછળ દોડતા નથી, એ પોતાનું કામ કરતા રહે અને ભ્રમણાઓ એમની આસપાસ ભટકતી રહે. સંસારના સુખો પણ એવા છે, મેળવવા દોડો તો પકડાતા નથી, પણ તમારું કામ કરતા રહો, સુખની ચિંતા ના કરો, સુખ તમારી પાછળ પડછાયાની જેમ આવશે જ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પંડનો પડછાયો, ધોળે કદી ન ધીરશે, મીઠું ન માંડો, કેળો ન મૂક કાગડા. આ પંક્તિઓ મેં વિરામ પહેલા કહી તે વાતનો સમજણપૂર્વકનો કાગવાણીનો અંશ છે કે સારા માણસો સતત કામ કરતા રહે છે, આસપાસની ભ્રમણાઓ વિશે જોવે નહીં અને પોતાનું કામ કરતા જ રહે, સુખની ચિંતા ન કરે, તો પણ એકના એક દિવસ સુખ આવે છે, કારણ કે સુખ એમની પાછળ દોડે જ રાખે છે. કાગે છે ને કવિતાઓમાં અને એમની આ કાગવાણીમાં આવી માર્મિક અને સંત કબીરને પણ કેટલીય ભાષાઓની અંદર રજૂ થયેલી પંક્તિઓને ટક્કર આપે તેવી સુંદર મજાની વાતોને રજૂ કરી છે. એટલે એને ગુજરાતીના કબીર કહેવામાં પણ કોઈ વાંધો ન આવે. એ જરા પણ ઊણા ઉતરે તેવા ન હતા. સંત હતા, કવિ હતા, પરંપરાગત લોક સંસ્કૃતિના વાહક હતા, ચારણ હતા. એટલે એમની માન સન્માન અને ભાષાની સાથે જીવનના મર્મનું પણ એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તેઓ ઘણી બધી નાની મોટી કથાઓને અને એના મર્મોને પણ એ કાવ્યદેહે રજૂ કરી ગયા છે. છાના કામ, સંતાડીને કરનારા કામ, એકને છુપાવવા બીજા અનેક જૂઠોનો આશરો લેવો પડે એ આપણે સૌ જાણીએ છીએ. એ વાતને પણ અને તેના લીધે થતી માણસની અવદશા વિશે પણ બહુ સુંદર કાગે કહ્યું છે. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. દેહ એની તાજી રહે નહીં, દેહ એની તાજી રહે નહીં, રાજી રહે નહીં રામ, જે કોઈ કરશે છાના કામ. કેટલી સુંદર રીતે કાળા નાણાં, કાળા બજાર, કાળી વાતો, કાળા કામ, આ બધાને જે પણ કરે એ કડવી વાતને પણ કાગે મીઠાશથી પંક્તિઓમાં કહી દીધી છે કે ભાઈ કશું જ સારું નહીં રહે, કારણ કે તારા છાના છૂપના એ કાળા અંધારાના કામ છે. એટલે કાગે કહ્યું છે કે આ બધા પ્રપંચો ખુલ્લા પાડવા જ જોઈએ અને એ વિશે પેઢી દર પેઢી આવી રીતે સમજણપૂર્વક જ્ઞાન દ્વારા, સાંસ્કૃતિક શિક્ષણ દ્વારા સૌને જાગૃત કરવા જોઈએ. તો જ આ સુંદર મજાની,

પંક્તિઓને આપણે પણ સ્વભાવગત ઉતારીશું ત્યારે આપણા જીવનમાં પણ સુંદરતા, એકદમ હકારાત્મકતા લાવી શકીશું. આવી જ પંક્તિઓ વિશે વાત કરીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એ આર્ટિકલના એક નાનકડા ભાગમાં તેઓ જણાવે છે કે નાની નાની વાતોને પણ લોક ઢાળોમાં કવિત એ દુલાભાઈ કાગ રચવા લાગ્યા હતા. માનવ પ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ, અસ્પૃશ્યતાની સમસ્યાઓ પણ એ સાદી રીતે

માત્ર લોક સાહિત્ય નહીં, મૌલિક કવિતાઓથી ગુજરાતી સાહિત્યમાં એમણે સ્થાન નિશ્ચિત કર્યું. વિનોબા ભાવેની ભૂધાન ચળવળમાં પણ ગીતો અને કેટલીય કવિતાઓથી અજાગ્ર વૃત્તિથી તેમણે એ ઉત્તમ રચનાઓ થકી યોગદાન આપ્યું. તેઓ ભક્તિરસમાં પણ બહુ સુંદર રચનાઓ રચતા અને એટલે જ તેમના સેવાભાવથી લોકોએ તેમને ભગત બાપુનું આદરણીય બિરુદ આપ્યું. રામાયણ મહાભારતના મહાકાવ્યોના પ્રસંગોને પણ તેઓએ રજૂ કર્યા લોકવાણીમાં. અને વ્યક્તિને જીવન કેમ જીવવું, કેવો વ્યવહાર કરવો, કેવી રીતે સરળતાથી આ સમાજ જીવનમાં એક ઉત્કૃષ્ટ માણસ તરીકેની પોતાની છાપ ઉપજાવવી તે વિશે પણ તેમણે રચનાઓ રચી. શિક્ષણ પણ તેમણે તેમાં આપવાનો પ્રયાસ કર્યો, અતિથિ વિશે અને સામાજિક સંબંધો અને પરિવાર વિશે પણ. જુઓ, તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં. તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં. તમે નાની વાદળી થાજો રે, સમંદર મોટો થાશો નહીં. તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં. પ્રેમી તળાવ તણાહે પાણી, પ્રેમી તળાવ તણાહે પાણી, સાથે મળીને સંપીને રહેજો. આફળ જો હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો. કેટલી સુંદર વાતો અહીંયા એમને રજૂ કરી છે. તેમને આ વાતોને જ આજે પણ આપણે અકિંચન મને યાદ કરતા રહીએ છીએ. તો શ્રોતા મિત્રો, વિરામ બાદ સુંદર કાગવાણીની પંક્તિઓ માણતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કવિ દુલાભાયા કાગને તેમની માતા પ્રત્યે પણ અનહદ પ્રેમ હતો અને આ વિશે ડોક્ટર દીપક રાવલે માહિતી ખાતાના તે પુસ્તકમાં જ્યાં કવિ દુલાભાયા કાગ વિશેની વાતોની ઉત્તમ વાતોની અનુભવોની અને તેમના વિશેની સમાજ સંસ્કૃતિમાં જે ઓળખ છતી થવી જોઈએ તે વાતોની ચર્ચા કરી છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે લખ્યું છે એમની જ પંક્તિઓ ટાંકીને, એટલે કે દુલાભાયા કાગની મા વિશેની. ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, માયા માત તણી કેમ વિસરીએ કાગડા. જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, છોરોની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા, કેમ વિસરીએ કાગડા. માતાના પ્રેમને અદ્ભુત રીતે દુલાભાયા કાગે આ પંક્તિઓમાં વર્ણન કર્યું છે. તેમને અધ્યાત્મનો રંગ પણ બાળપણથી જ લાગ્યો હતો. એમની જીવનશૈલી પણ સાદી અને સાદગી ભરી હતી. રામાયણ મહાભારતનું ઊંડું અધ્યયન કર્યું અને એટલે જ તે પાત્રો ને લોકબોલીમાં, લોકપાત્રોમાં, લોક સંસ્કૃતિમાં તે પ્રસંગોને પણ ભગત બાપુ એક કાવ્ય સ્વરૂપે મૌલિક અર્થઘટનથી જોઈ શકાય તેમ રજૂ કર્યા. ભગવાન રામ, સીતાજી, હનુમાનજી, રાવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું લખ્યું છે અને એની વાતો એ આપણે જ્યારે માણતા હોઈએ ને ત્યારે જ અનુભવાય. એક નાનકડું ઉદાહરણ બહુ સુંદર છે. તેમણે પ્રભુ રામ અને સીતાજી લક્ષ્મણ સાથે ગંગાજીને કિનારે પહોંચે ને ત્યારે કેવટની ભક્તિ અને ચતુરાઈનું વર્ણન કર્યું છે. એ લખે છે, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પ્રભુ મને શક પડ્યો મનમાં આય. અને એ શક કેમ પડ્યો એનો જવાબ આપતા કહે છે, રજ તમારી કામણ ગારી, રજ તમારી કામણ ગારી, નાવ નારી થઈ જાય જી. અને એમ કહીને સમગ્ર પરિવારનો જે પ્રસંગ છે પગ ધોવાનો, અને પછી નાવની ઉતરાઈ જ્યારે રામ આપે છે ત્યારે તે લેતા નથી, અને અભણ માણસ કેવી રીતે સરસ રીતે વાત કરે છે કાગના શબ્દોમાં. નાઈની કદી નાઈ લે નહીં, નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી, કાગ લે નહીં ખારવાની, ખારવો ઉતરાય. અને કેવટ નદી પાર કરાવે તો ઈશ્વર ભાવ પાર કરાવે છે, એટલે બંને એક ખારવા હોય તો પછી એક જ વ્યવસાયના ક્યાં કોઈ દાન એટલે કે મોલ લેવાના થાય. આ સુંદર વાત કવિ દુલાભાયા કાગે રજૂ કરી છે. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના ભગત કવિ એવા દુલાભાયા કાગની રચનાઓની. તેમના વિશે અન્ય સાહિત્યકારોએ આપેલી સરખામણી ભરી વાતોની. અને હવે આપણા શો જેનો સમય પૂર્ણ થવાની તરફ છે ત્યારે મારે વાત કરવી છે એક સુંદર કાવ્ય જે આપણે સૌ બાળપણથી જાણીએ છીએ પરંતુ ભૂલી જઈએ છીએ કે એના લેખક એના કવિ એ કોણ મહાન સંત છે. એના શબ્દો કહું એ પહેલા આજે એ કાવ્યની સરખામણી મારે એક મહાન ઇન્ટરનેશનલ એમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની કવિતાઓ અને અદ્ભુત કાવ્યો વિશે લોકો કહે છે તે રૂમી અને એમની કવિતા ધ ગેસ્ટ હાઉસ એટલે કે મહેમાન ખાનું એની આપણા આ ઉદાત્ત ઉત્તમ અને ભગત કવિ દુલાભાયા કાગની રચના સાથે થોડીક સરખામણી ભરી વાત કરવી છે જે મિલિંદ ગઢવીએ જેમનું ઉત્તમ પ્રકારનું એ વાંચન અને લેખન એ આર્ટિકલમાં પ્રદર્શિત થાય છે એમને લખી છે. અને જે પહેલા હું આપને કહીશ રૂમી જે લેખક કવિ તરીકે ખ્યાતનામ છે એમની પંક્તિઓને. This being human is a guest house, every morning a new arrival, a joy, a desperation, a meanness, some momentary awareness, comes as an unexpected visitor. અને આપણા દુલાભાયા કાગ જે મેં કહ્યું ને અદ્ભુત કાવ્ય આપણે સૌએ એકવાર તો સાંભળ્યું માણ્યું ને વાંચ્યું છે. તારા આગણિયા પૂછીને કોઈ આવે એની સાથે સરખાવીએ. તારા આગણિયા પૂછીને જોઈ કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે, તારે કાને રે સંકટ

ઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. ભગત બાપુ અહીંયા એમ કહે છે કે મીઠો આવકાર કે સૌમ્ય સ્વીકાર છે. રૂમી એને સ્વીકાર કહે છે અને ભગત બાપુ એને આવકાર કહે છે. ભાવનારૂપી અનએક્સપેક્ટેડ વિઝિટર એટલે કે જેન્ટલ એક્સેપ્ટન્સ, આ બંને કાવ્યો જીવનમાં આવતા દરેક અનુભવને, મહેમાનને સન્માન અને સમાન સ્વીકારવા ઉપર ભાર વ્યક્ત કરે છે. આંગણીઓ એ માત્ર ઘરનું નથી, ખોળિયાનું પણ છે, શરીરનું પણ છે. આવકાર અને લાગણીઓ સૌને વહેંચવી જોઈએ, આપવી જોઈએ. તમામ આવેગો પોઝિટિવ નેગેટિવના જજમેન્ટ વગર આપણે સમાવવા જોઈએ. રાજેન્દ્ર શુક્લ કહે છે આ જ વાત પર કે હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. એટલે સંકટ સંભળાવનારનો કોઈ સમય ન હોય, અને જ્યારે પણ આવે ત્યારે તમારે તટસ્થ ભાવે એને આવકારો તો આપવો જ જોઈએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે આપણે વાત કરી રહ્યા છીએ ને હવે અંતિમ જિંગલમાં પણ મારે તેની પૂર્ણાહુતિ કરતા કહેવું છે કે દુલાભાઈ કાગની આ સુંદર સામાન્ય કહેવાતી કવિતા ઉત્કૃષ્ટ વાત કરી જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે. મહેમાનોની વાત ધીરે ધીરે સાંભળવી એમ કહીને દુઃખ લાવનાર અનુભવોને પણ આલિંગન આપવું જોઈએ, સન્માન સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ અને બિનજરૂરી વાય કેમ એ શબ્દને ટાળવો જોઈએ. એવી જ

વાત એમને આગળ કરી છે કે વાતું એની સાંભળીને આડું ન જોજે રે, વાતું એની સાંભળીને આડું ન જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે. કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. આવા હતા સુંદર ઉત્કૃષ્ટ કવિ દુલાભાઈ કાગ. મેં કેટલીક પંક્તિઓ એ પુસ્તક જે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું નામ વીણા તો અમૃત વદા, અને મોરારી બાપુના હસ્તે તે સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે, એના અંશો સાથે વાત કરી છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ કાગ વાણીને સાંભળવી પણ જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ એ શબ્દોને સમજવા અને એ પુસ્તકોને વાંચવા, જે આપણી જીવન સંસ્કૃતિને આગળ હકારાત્મક તપાવવા ઉત્તમ છે. તમે પણ આવી સાહિત્યિક રચના કવિઓ વિશેની વાતો અમને મોકલી શકો છો 9592-9966-88 પર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ પર તમારા સંદેશા મોકલી શકો છો. અને આ સાથે અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ. મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈફોન પર છે, તેમાં પણ માધ્યમ છે. અને ઈમેલ થકી શું સાંભળવું છે, તમારે વાત કરવી છે તો એના વિશેની વાત મોકલો, અમે ચોક્કસ સમિતિમાં નિર્ણય લઈ આપને જણાવીશું. આ વાત સાથે હું અહીંયા વિરમો છું, ફરી મળીશ 90.4 MHz પર આવતા અઠવાડિયે બીજી હકારાત્મક વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, વેલકમ ટુ રસોઈની રંગત. હવે આજે આપણે જોરદાર વાનગી બનાવવાના છીએ અને આ વાનગી સાઉથ ઇન્ડિયન ટચ આપે એવું કહીએ તો પણ ખોટું નથી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. હવે તમે કહેશો કે પોંગલ એટલે શું? એકચ્યુઅલી પોંગલ ઓર તમે એને હુગી પણ કહીએ તો આ એક પોપ્યુલર ડીશ છે સાઉથ ઇન્ડિયનની, જે રાઈસમાંથી બને છે. બટ આપણે અહીંયા કેળામાંથી બનાવવાની છે. હવે કેવી રીતે બનાવવાની એ તો હું તમને જરૂરથી કહીશ, એની સામગ્રી પણ કહીશ. પણ આ જે ડીશ છે તો મોસ્ટ ઓફ સાઉથમાં આ ડીશ બનતી હોય છે, જેમાં મોટા ભાગે રાઈસનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ થાય છે, દૂધનો ઉપયોગ થાય છે અને ખાંડનો ઉપયોગ થાય છે. અને જે આ વર્ડ છે પોંગલ નામ, જેને હુગી પણ કહે છે, એ આ જે વર્ડ છે એ જૂનું કન્નડ ભાષાનો શબ્દ છે પૂગી, એના પરથી બનીને આવ્યો છે અને એના પરથી પોંગલ શબ્દ બહાર આવ્યો છે. હવે આ પોંગલ

આપણે જો કેળાનું બનાવવાનું હોય તો કેવી રીતે બનશે? આશ્ચર્ય થાય છે ને, અને મને પણ થાય છે કે આખીર આ ડીશ બનશે કેવી રીતે અને આ ડીશમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. તમને જેટલી ઉત્સુકતા છે ને એટલી જ ઉત્સુકતા મને પણ છે તમને જણાવવાની. પણ આપણે આ જાણીએ એ પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ જેથી આપણે આ સામગ્રી જાણવામાં થોડી વધારે મજા આવે. તો મળીએ નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેઇન, હું છું આરજે અંજલી ને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આજે રસોઈની રંગતમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કેળાનું પોંગલ. હવે મેં પોંગલ વિશે તો તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ વર્ડ ક્યાંથી આવ્યો અને આ વર્ડ બેઝિકલી ક્યાંનો છે, આ વર્ડનું મિનિંગ શું છે અને આમાં વપરાય શું છે જો આ પોંગલ બનાવવું હોય તો. પણ આપણે અહીંયા કેળાનું પોંગલ બનાવવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એની રાહ તો તમે જોઈ રહ્યા હશો. તો હું વધારે વેઇટ નથી કરાવતી તમને અને એની સામગ્રી તમને જણાવી દઉં છું. ઝડપથી નોટ ડાઉન કરી લો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે. જો કેળાનું પોંગલ બનાવવું હોય ને તો એમાં બેઝિકલી કેળા તો જોઈએ જ. તો કેળા, મગની દાળ એટલે કે પીળી મગની દાળ, ઓકે, ચણાની દાળ, પછી ચોખા જોઈશે આપણને, એ પણ ધોઈને નિતારી લીધેલા, 1 કપ દૂધ જોઈશે. દૂધ તો તમે તમારા જેટલા પ્રમાણમાં તમારે બનાવવાનું છે એટલા પ્રમાણમાં દૂધનું પ્રમાણ વધારી અને ઘટાડી શકો છો. ગોળ જોઈશે, એ પણ સમારેલો. ઘી જોઈશે, કાજુ, કિશમિશ, 1 ટીસ્પૂન એલચી પાવડર, જાયફળ પાવડર, કેસરના રેસા અને ઘી. ઓકે, આપણે મોસ્ટ ઓફ બધી સામગ્રી તમને જણાવી દીધી છે. હવે આ સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને આગળ વધારવું અને રીત જે મેઇન છે તો રીત છે, બનાવવાનું કેવી રીતે કેળાનું

પોંગલ. હવે અંજલિ, તમે સામગ્રી તો બતાવી દીધી, પોંગલની હિસ્ટ્રી પણ કહી દીધી, શું છે પોંગલ એ પણ જણાવી દીધું, પણ આપણે બનાવવાનું કેવી રીતે અને એ ઇઝી હશે કે હાર્ડ એ પણ જાણવું જરૂરી છે. તો હું તમને કહી દઉં કે કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી જ છે. ફક્ત તમારે મન હોવું જોઈએ બનાવવા માટે અને મન હોવું જોઈએ ખાવા માટે. પણ આપણે આ રીત જરૂરથી જાણીશું, પણ એક નાનકડા બ્રેક પછી. તમે ક્યાંય જતા નહીં. હું છું આરજે અંજલિ અને તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. સો સ્ટે ટ્યુન, મળીએ નાનકડા બ્રેક પછી.

વેલકમ અગેન, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું પોંગલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એવું તો નહીં કહું, પણ જે રીત છે આ રસોઈની જે રીત છે એ આપણે જાણવાની છે. અને જાણવાની તમને તો ઉત્સુકતા હશે જ, અને મને પણ એટલી બતાવવાની ઉત્સુકતા છે કે આખિરકાર કેળાનું પોંગલ બને કેવી રીતે. તો ચાલો વધારે તમારો સમય ના લેતા આપણે જાણી જ લઈએ કે આ કેવી રીતે બનાવવાનું છે. એક પોળા નોનસ્ટિક પેનમાં બંને દાળને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકવાની છે. હવે તમે કહેશો કે કઈ દાળ, તો મેં ઓલરેડી તમને કહી દીધું કે એક તો પીળી મગની દાળ જોઈશે અને બીજી ચણાની દાળ. ઓકે, ખબર પડી ગઈ ને. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે કે મેં સામગ્રીમાં શું શું લખાવ્યું હતું. ચલો આગળ આપણે આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકર

બાફી લેવાનું છે. બાફવું તો પડશે, કેમ કે પોંગલ બેઝિકલી સ્મૂધ આઈટમ છે, એટલે કે ઝડપથી ખાઈ શકાય અને કોઈ જ પ્રકારની તકલીફ ના પડે એવા પ્રકારની આઈટમ બનવાની છે અને બહુ ટેસ્ટી પણ બનવાની છે. પછી આપણે કુંડા નોનસ્ટિક પેનમાં ગોળ પાણી મેળવીને મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર 7 મિનિટ સુધી સતત હલાવીને રાંધતા રહેવાનું છે. હવે તમે વધારે સમય પણ લાગી શકે છે જો તમારે વધારે પ્રમાણમાં સામગ્રી યુઝ કરી હોય, જો તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે સામગ્રીનો યુઝ કરી શકો છો અને 7 મિનિટની જગ્યાએ તમને વધારે સમય પણ લાગી શકે છે. તમારે એ વાતનું ધ્યાન હંમેશા રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ રાંધતા હોઈએ ત્યારે એ નીચે ચોટી ના જવી જોઈએ યા તો બળવી ના જોઈએ. પછી આપણે રાંધેલા ચોખા દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહેવાનું છે. આને 4 મિનિટ સુધી રાંધી બાજુ પર રાખી દેવાનું. હવે શું કરવાનું છે? હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ કિશમિશ ઉમેરી ધીમા તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. જોયું, હવે આમાં કાજુ પણ યુઝ કર્યા છે, કિશમિશ એટલે કે દ્રાક્ષ પણ યુઝ કરી છે, તો તમને ખબર છે કે આ વાનગી એકદમ મસ્ત અને ટેસ્ટી બનવાની છે. આમાં આપણે ગોળનો યુઝ કર્યો છે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે જે આપણી વાનગી છે એ મીઠી હશે, એટલે કે સ્વીટ હશે. એટલે કે આપણે બેઝિકલી સ્વીટ્સ બનાવી રહ્યા છીએ. કેળાનું પોંગલ એટલે કે મીઠી આઈટમ, સ્વીટ્સ. આમ તૈયાર કરેલા વઘારને ગોળ ભાતના મિશ્રણમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર રાંધો. છેલ્લે તેમાં કેળા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની પર પીગાળેલું ઘી રેડી પીરસો. તો અહીંયા આપણી બની ગઈ છે આ સ્વીટ આઈટમ, એટલે કે કેળાનું પોંગલ. જો ઈઝી હતું કે નહીં? હવે હું અહીંયા જે પણ વાનગી લઈને આવું છું ને એ બહુ જ ઈઝી હોય છે, એમાં સામગ્રી પણ ઓછી હોય છે અને બનાવવામાં પણ એટલી ઈઝી પડે છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ રેસીપી સાંભળવામાં અને તમે એટલી જ ઉત્સુકતાથી આ રેસીપી ઘરે બનાવશો અને ઘરના સભ્યોને જમાડશો પણ. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. નેક્સ્ટ ટાઈમ આપણે રસોઈની રંગતમાં નવી એક વાનગી સાથે મળીશું અને નવા જોશ સાથે મળીશું. તો સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: চল
1: মানে কিছু নে চল চল চল
2: আরে
1: মালা নেই কাই
2: আরে চল এ চান্স নেই মা নেই তুই চান্স পর ডান্স ছেলো করে ছে
1: রাস্কাল અમે કઈ બોલતા નથી એટલે તું માથે ચડતો જાય છે સાલા મગતરા ટમટમિયા જેટલી તારી ઓકાત નથી અને સુરત સામે ધૂળ ઉડાડવા નીકળ્યો છે તું
3: ને સિક્યોરિટી વાળાને કહી દેજો કે આજ પછી આ વ્યક્તિ કોલેજના કમ્પાઉન્ડમાં કે હોસ્પિટલના ગેટ પાસે દેખાય તો એના ટાંટિયા તોડી નાખે
2: એ પુતળી ભાઈ વાર લાગશે મને હોસ્પિટલમાં આવતા રોકતા ને મારા ટાંટિયા તોડતા બોલતો હતી ત્યાં સુધી એ હું ક્યાં કઈ બોલ્યો છું
4: જેની ધમાલ ચાલી રહી છે આ બધી
1: સર આ મંથરાનો પુરુષ અવતાર અત્યાર સુધી અહીંયાનું ત્યાં કરતા ધરાયો નથી તો હવે કોલેજમાં તમારી વિરુદ્ધ આગ ઓકી રહ્યો છે
3: હા સર વિદ્યાર્થીઓના કાન ભરી રહ્યો છે કે ડોક્ટર સુતાંશુ મહેતાને તો કોલેજમાંથી તગેડી મૂકવા જોઈએ એમને ગુરુપદની ગરિમા પર કલંક લગાડ્યું છે અને પોતે શિક્ષક થઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેમના ફાગ ખેલી આવી રીતે ઘર માંડવા લાગશે તો કોઈ પણ મા બાપ પોતાના સંતાનોને આપણી કોલેજમાં મૂકતા પહેલા 100 વખત વિચારશે
2: સાહેબ સાહેબ સોગંદ ખાઈને કહું છું આમાંનો એક પણ અક્ષર હું બોલ્યો હોતો

0: અમુક લોકો છે ને છાપા જેવા હોય છે, સવાર પડી નથી ને બાયણે આવીને ભટકાણા નથી. અરે ખોલું છું જમો, ઘંટડી ઉપર જ બેસી ગયા છો કે ઉભા રહ્યો? આ દુપર કા સામના આજે ગુજરાત સમાચાર ના વેશમાં.
1: મને કઈ કહ્યું?
0: ના ના ના, પણ તમે આજે આમ સવારના પોરમાં.
1: અમારા કમ્પાઉન્ડર લોકોની એક ખાસિયત છે, અમારે લોકોએ જ્યાં પણ જવાનું હોય ને સવારના પોરમાં જ પહોંચી જઈએ.
0: અને દવાખાનામાં આવેલા દવાઓના સેમ્પલને સગે વગે કરી નાખીએ.
1: સમજદાર છે.
0: પણ વોરો સાહેબ, મને એક વસ્તુ નથી સમજાતી કે તમે કમ્પાઉન્ડર લોકો આ દવાઓને ઘર ભેગી કરીને એક્ઝેક્ટલી કરો છો શું?
1: ગાંડા, ઘરે દવાખાનું ચલાવાય છે? કોઈને જીવનો તાવ હોય, મોટી ઉધરસ હોય તો દવા આપતા ફાવે ને?
0: એટલે કમ્પાઉન્ડર થઈને ડોક્ટરના પેટ ઉપર લાત મારવાની?
1: આ કમ્પાઉન્ડર અને ડોક્ટરનો સંબંધ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર જેવો છે. જેમ ક્લીનર અડધો ડ્રાઈવર હોય છે, એ જ રીતે કમ્પાઉન્ડર અડધો ડોક્ટર હોય.
0: એટલે જ આપણા દેશમાં લોકો બીમારીથી ઓછા અને દવાઓથી વધારે મરે છે.
1: જરાય નહીં, જરાય નહીં. અરે તને ખબર નથી, આજકાલ પેશન્ટો પણ ઓવર ચંડી ના આવે છે. હું છે ને થોડાક વર્ષો પહેલા ડોક્ટર શાહની પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતો ત્યાં. ત્યાં આગળ એક કાકા એમનું યુરિન ટેસ્ટ કરાવવા માટે આવ્યા કે એમને ડાયાબિટીસ છે કે નહીં. કેટલું યુરિન લાવ્યા હશે?
0: કેટલું?
1: 1 લિટરનો બિયરનો બાટલો ભરીને. મેં કીધું, કાકા યુરિન ચેક કરાવવા આવ્યા છો કે આ ગોલવવા?
0: અરે પણ ઘરમાં નાની બાટલી નહીં હોય.
1: ના, સાંજે જયારે રિપોર્ટ નોર્મલ આવ્યો ને ત્યારે એમણે મીઠાઈ વેચી. મેં કીધું કેમ મીઠાઈ? મને કે આખા ઘરનું ડાયાબિટીસ નોર્મલ આવ્યું.
0: કેવી રીતના?
1: મારો બેટો કાકો આખા ઘરનું ભેગું કરીને લાવ્યો તો.
0: આ નક્કી અમદાવાદી હશે.
1: તારી જેમ. પછી છે ને થોડાક વર્ષો હું ડોક્ટર સોપારી વાલાને ત્યાં પણ હતો, યાદ છે ને?
0: મને યાદ ના હોય. આ દીપિકા પાદુકોણ જેટલા બોયફ્રેન્ડ નથી બદલા ને, એટલા તો તમે ડોક્ટર બદલા છો.
1: તું ડોક્ટર સોપારી વાળાની વાત સાંભળ ને. એમને ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે તમે છે ને મારી પત્નીને ટીક 20 નું ઇન્જેક્શન આપી દો, 50,000 આપીશ. પેલો કે કેમ? તો કે એના બાપાએ 3 મહિનાથી દહેજ નો હપ્તો નથી આપ્યો. આ તો શું ઘાસલેટ છાટીને બાળવા કરતા તમે જ પતાવી નાખો ને, તો હું એને સુખડ ને લાકડે બાળીશ. ડોક્ટર તો ભડકી ગયા કે તારી હિંમત કેવી રીતે થઈ આ રીતે મને ઓફર આપવાની? તો કે તમારું નામ ડોક્ટર સોપારી વાલા છે ને, એટલે તમને સોપારી આપવા આવ્યો.
0: મને એક વસ્તુ નથી સમજાતી વોરા સાહેબ, કે તમે કેમ રિટાયર થઈ ગયા?
1: મને વળગાડ થયો હતો.
0: શેનો?
1: પ્રમાણિકતાનો. આ દવાઓના સેમ્પલ ડોક્ટર કે કમ્પાઉન્ડરના

ઘરે જવાને બદલે ગરીબ ગુરબાઓમાં વેચાવા જોઈએ. આ પેશન્ટોને વિટામિન બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન મારી મારીને લૂંટવાને બદલે તેમનો સસ્તામાં ઈલાજ થવો જોઈએ. આ પૈસા ખાવાને વાસ્તે પેશન્ટોના લેબોરેટરીમાં ખોટા ખોટા ટેસ્ટ બંધ થવા જોઈએ. આવી બધી સલાહ

0: ડાકુઓનો થઈ ગયો છે. અહીંયા સજ્જન થઈને રહીએ ને તો કોતરમાં જઈને વસવાનો વારો આવે.
1: એકદમ સાચું કહ્યું. મને એમ કે ડોક્ટર સાહેબ ક્યાં છે?
0: કોતરમાં.
1: એટલે આજકાલ ડોક્ટરો પણ ડાકુઓની જેમ કોતરોમાં જઈને વસવાનો વારો આવી ગયો.
0: ચાપીશો
1: એના કરતા રોકડા આપી દે.
0: ડોક્ટર સાહેબ નું કઈ કામ હતું?
1: હાસ તો આખી દુનિયામાં એક ડોક્ટર જ છે જેની પાસે કોઈ કામ વગર જતું નથી.
0: શું તકલીફ છે ભલા માણસ તમને? તબિયત તો એકદમ ઘોડા જેવી લાગે છે.
1: મારી તબિયત તો ઘોડા જેવી છે પણ આપણી મેડિકલ કોલેજની તબિયત બગડવા બેઠી છે.
0: એટલે?
1: એટલે એમ કે પ્રમાણિકતાના પ્રતિક જેવી આપણી આ મેડિકલ કોલેજ ને કેન્સર થયું છે.
0: શું ગાંડા જેવી વાત કરો છો તમે?
1: સર અમોલ મહેતા મેડિકલ કોલેજ તો આ શહેરનું નાક છે. નાક કહેવાય છે કે આ હોસ્પિટલ માંથી ડોક્ટરો નહીં પણ ફરિશ્તાઓ બહાર નીકળે છે. આજે જયારે દુનિયાભરની હોસ્પિટલો હાટડીમાં ફેરવાઈ ગઈ છે ત્યારે આપણી આ હોસ્પિટલ ડોક્ટર સીતાંશુ મહેતાનો આશ્રમ કહેવાય છે. અને અહીંયાના ડોક્ટરોને ઋષિ મુનિઓ કરતા પણ વધારે માન અપાય છે. એવી આ આશ્રમ જેવી મેડિકલ કોલેજને દુકાન બનાવવાની અને આપણા મુનિવરને ચલિત કરવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એ દિવસ દૂર નથી જ્યારે આ હોસ્પિટલમાં પણ પેશન્ટો ગ્રાહક હશે અને ડોક્ટર વેપારી.
2: એ દિવસે હું ડોક્ટર સીતાંશુ અમોલ મહેતા મારા સમગ્ર પરિસરને આગ લગાડી દઈશ અને મારી જાતને અગ્નિને સમર્પણ કરી દઈશ. શરમ આવવી જોઈએ વોરા. જિંદગીભર નાના મોટા ડોક્ટરને બદનામ કરીને ધરાયા નથી. તમારા મંદિર જેવા પરિસરને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે.
1: સાહેબ તમે આ મેડિકલ કોલેજ ને મંદિર સમજો છો જ્યારે હું તો એને મારી માં સમજુ છું. અને દીકરો ગમે તેવો દાનવ હોય પણ પોતાની માને ક્યારેય બદનામ નથી કરતો.
2: બેસો. તું અંદર જા.
0: ના, બહાર જઈશ શાક લેવા.
2: હા તો વોરા, હવે કહો સ્પષ્ટપણે, કહો શું કહેવા માંગો છો?
1: એ જ કે આ વર્ષે મેડિકલ સ્ટુડન્ટના એડમિશનમાં ભરપૂર પૈસા ખવાયા છે.
2: કોણે ખાધા?
1: એ તો ખબર નથી પણ વા વાત લાવ્યો છે કે ડોક્ટર હસમુખ મણિયારની લાઇફસ્ટાઇલમાં ઓચિંતો બહુ મોટો બદલાવ આવ્યો છે. સાદા ફોન પરથી સ્માર્ટફોન, સ્કૂટરથી કાર અને હાઉસિંગ બોર્ડની એક ખોલીમાંથી પોશ વિસ્તારમાં ફ્લેટ સુધીની સફર એમણે બહુ ઝડપથી પૂરી કરી છે.
2: આઈ ડોન્ટ બિલીવ ઇટ. કોઈ માણસ સ્માર્ટફોન કે કાર વસાવે એને ચોર માનવા માંડીએ ને તો થઈ રહ્યું. અને મણિયાર મારો બહુ સારો મિત્ર છે, હું એને બહુ સારી રીતે ઓળખું છું. રાધર, એના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.
1: વિશ્વાસઘાત વિશ્વાસ હોય ત્યારે જ થાય.
2: તમારી પાસે કોઈ પુરાવા છે?
1: ભ્રષ્ટાચારના પુરાવાઓ નથી હોતા પણ એક વાત યાદ રાખજો કે આગ વગર ક્યારેય ધુમાડો નથી થતો. મારા કાને વાત પડી, મેં તમારા કાન સુધી પહોંચાડી, હવે એને માનવી ન માનવી તમારા મનની વાત છે. રજા લો.
2: અરે ચા પાણી તો પીતા જાઓ.
1: ના સાહેબ, આજે ખરાબ ખબર લઈને આવ્યો છું. જ્યારે સારા સમાચાર લઈને આવીશ ત્યારે

ચા સાથે નાસ્તો પણ કરીશ. બાકી મારો ઠાકર કરે એ ઠીક. આવજો સાહેબ.

0: મણિયાર, આ વખતે નવા એડમિશન થયેલા સ્ટુડન્ટ્સના માર્કશીટ્સ, એમના રેફરન્સીસ વગેરે લઈને હાજર થા. નહીં, હમણાં જ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કમ ઇન, દરવાજો ખુલ્લો જ છે.
1: હાય સર, ગુડ મોર્નિંગ.
0: હે રોહિત, માય બોય, હાઉ આર યુ?
1: ગુડ ગુડ ગુડ સર, હાઉ આર યુ?
0: ફાઇન. તને કેવું લાગે છે?
1: કૂલ એઝ યુઝ્યુઅલ.
0: અરે કોંગ્રેચ્યુલેશન્સ, તું આજથી હોસ્પિટલ જોઈન કરે છે ને?
1: અરે સર, એ તો બધું તમારા કારણે. સર બાકી મારી તો ગ્રેજ્યુએશન કરવાની ત્રેવડ નથી, તમે ડોક્ટર બનાવી દીધું.
0: નહીં રોહિત, જે કાંઈ પણ થાય છે એ ઉપરવાળાની મહેરબાનીથી થાય છે. જે દિવસ માણસ એવું વિચારવા લાગે ને કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ મારા લીધે થઈ રહ્યું છે, ત્યારે માણસ પોતાની જાતને છેતરી રહ્યો હોય છે.
1: વાહ સર વાહ, તમારા વિચારો જ તમને બીજાઓથી મોટા કરે છે સર. પ્રાચીન કાળમાં છે ને એક પ્રથા હતી ગુરુ દક્ષિણાની, એ પ્રથા મારે ફરી પાછી શરૂ કરવી છે. બોલો સર, શું ગુરુ દક્ષિણા આપું?
0: એ તમારે ગુરુ દક્ષિણા આપવાનો છે? રોહિત, વી આર ડોક્ટર, વી બિલીવ ઇન બાયોલોજી, વી શુડ નોટ બિલીવ ઇન માયથોલોજી. ઓકે
2: રોહિત, ક્યાં છે તું?
1: શિટ શિટ શિટ શિટ શિટ. ઓ સર, હું તમને કહેવાનું જ ભૂલી ગયો, વાતમાં મારી સાથે કોઈક આવ્યું છે.
0: કોણ છે?
1: સર મારી ફ્રેન્ડ છે ચૈતાલી, ફાઇનલ યરમાં ભણે છે આપણી જ કોલેજમાં. હું તમને મળવા બહુ જ ઉત્સુક છે. મેં કહ્યું ચાલ મારી સાથે.
0: અરે તો એને અંદર બોલાવ.
1: સર તમારી પરમિશન વગર કેવી રીતે બોલાવી શકું?
0: અરે રોહિત, મારું ઘર અને મારી લાઈફસ્ટાઈલ મ્યુનિસિપલ ગાર્ડન જેવા છે, એનીવન કેન એન્ટર એની ટાઈમ. એ છોકરી, અંદર આવી જા.
2: ગુડ ઇવનિંગ સર. ગુડ આફ્ટરનૂન સર.
0: વોટ?
2: ગુડ નાઈટ સર.
0: ઇટ્સ ગુડ મોર્નિંગ.
2: ગુડ મોર્નિંગ સર.
0: કમ ઓન છોકરી, ડોન્ટ બી સો નર્વસ, આઈ એમ યોર ટીચર.
2: હા સર, અવશ્ય. તો અમારા ભાગ્ય જ ઉગડી જશે, તમે અમારા લેક્ચર લેશો.
0: અરે એમાં ભાગ્ય ઉગડવાની શું વાત છે? જેમ બીજા પ્રોફેસર ભણાવે છે એમ હું ભણાવીશ, મને આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત નથી લાગતી.
2: સર, ચંદનના વૃક્ષને પોતાની સુગંધની ખબર નથી હોતી, પણ આખું વન તો એની હાજરી માત્રથી જ સુગંધિત થઈ જાય છે.
1: વાહ વાહ વાહ વાહ વાહ, ક્યા બાત હે.
0: શું વાહ, ક્યા બાત હે. મને લાગે છે આ છોકરી ખોટી લાઈનમાં આવી ગઈ છે. કવિ સંમેલનનું જણ ગીધડાઓની જમાતમાં આવી ગયું હોય ને એવું લાગે છે. જો છોકરી, આપણા મેડિકલ ફિલ્ડમાં સુગંધ અને સંગીતને કોઈ સ્થાન નથી. આપણે તો વાયરસના ગીતો સાંભળીએ અને બેક્ટેરિયાની ધૂનો વગાડીએ. પહેલી વાર આવી છે, ચા પીવડાવ.
1: કેમ તમે સર, જીતુ ક્યાં છે?
0: ચાખ લેવાનું કહીને ગયો છે.
2: તો હું ચા મૂકું સર.
0: કોઈ વાર મને મહેમાનગતિ કરવાનું મૂડ થઈ આવે છે. બેસો. અરે બેસો.

0: God! What a man! What a personality! હવે ખબર પડી, હવે ખબર પડી કે આખી કોલેજની છોકરી એમની પાછળ ગાંડી કેમ છે, જાદુગર છે. વાત કરતા હોય તો લાગે જાણે વશીકરણ મંત્ર ભણતા હોય. કોઈને પણ ગેલું લગાડી શકે છે આ માણસ.
1: ઓ ઓ મેડમ, જાતક જેમ વરસાદની રાહ જોતો એમ છેલ્લા 3-3 વર્ષથી તું મારા પ્રેમનો સ્વીકાર કરે એની હું રાહ જોઈ રહ્યો છું, અને તું આ તારા કાકાના ઉંમરના ડોક્ટરના પ્રેમમાં ઘેરી થઈ છે.
0: જો રોહિત, આપણે માત્ર સારા મિત્રો છીએ અને તું સારી રીતે જાણે છે મેં તારી બાબતમાં પ્રેમનો ક્યારેય વિચાર નથી કર્યો.
1: તું મારી સિન્સિયરિટીનો તો વિચાર કર, હું કેટલા સિન્સિયરલી રોજ તારા જ વિચારો કર્યા કરું છું. હવે મને દીપિકાથી લઈને આલિયા સુધીમાં બધામાં તું જ

0: દેખાય છે બોલ. તારું નામ રોહિત નહી,
1: આ તારો એક તરફી પ્રેમ છે,
0: તો આને બે તરફી બનાવો એ તારા હાથમાં છે.
1: જો રોહિત, ચકોર પણ ચાંદ ને તારી જેમ જ ચાહે છે, પણ એનો અર્થ એ નથી ચાંદ જમીન પર ઉતરી આવે.
0: પણ હું ચકોર નહીં, હું પરવાનો છું.
1: તો મને તારી દયા આવે છે, કારણ કે બળી મરવું એ પરવાનાની કિસ્મત હોય છે.
0: પણ એક વાત ભૂલશો નહીં મેડમ, પરવાનાને ભાળતા પહેલા શમાએ પણ બળવું પડે છે. ચા બળી ગઈ સર.
2: અરે કઈ નહીં, ચાનો ડબ્બો પડી ગયો. રોહિત, કોઈ સ્ત્રીની ડિલિવરી કરાવી સહેલી છે, પણ આ જામ થઈ ગયેલો ચાનો ડબ્બો ખોલવો અઘરો છે.
1: તમે રહેવા દો સર, હું ચા બનાવું છું.
2: તને નહીં ફાવે? મારું ઘર લખનૌની ભૂલ ભૂલામણી જેવું છે.
1: કઈ વાંધો નહીં, આપણે સ્ત્રીઓને રસોડામાં ફરવા ક્યારેય ગાઈડની જરૂર નથી પડતી.
2: રોહિત
0: બોલો ને સર.
2: બહુ સારી છોકરી છે, પટાવીને પરણી જા.
0: સર શું તમે પણ. સર હું શું કહું છું, મને શું કામ બોલાવે તો અહીંયા?
2: અરે હા, જો યાદ આવ્યું, 7 નંબરના વોર્ડમાં એક પેશન્ટ બાઈ આવી છે. ઓકે. એને ઓવરીનું કેન્સર હોવાનો મને ડાઉટ છે.
0: અચ્છા,
2: આલે ફાઈલ. ડોક્ટર શર્માના લેબમાં જા અને એનો ટેસ્ટ કરાવી લે.
0: ઓકે.
2: અને આલે પૈસા.
0: પૈસા કેમ સર?
2: બાઈ બહુ ગરીબ છે અને ડોક્ટર શર્મા કંજૂસ. ક્લિનિક પર લગાડેલા પૈસાનું વ્યાજ ગણી ગણીને જ ગાંડો થઈ જવાનો છે.
0: સર, એ બાઈ ના તો તમારી ઓળખીતી છે, ના પારખીતી, ના તમારી કોઈ સગી છે, તે છતાંય તમે એની માટે પૈસા શું કામ ખર્ચો છો?
2: ગુડ ક્વેશ્ચન. રોહિત તને ખબર છે કારગિલ યુદ્ધ વિશે?
0: હા સર.
2: એમાં કેટલા જવાનો શહીદ થયા હતા?
0: 1200 જેવા.
2: એ કોના માટે શહીદ થયા હતા?
0: દેશ માટે, દેશવાસીઓ માટે.
2: કરેક્ટ. જો સરહદ પરનો જવાન પોતાના દેશવાસીઓ માટે પોતાના જાન ખર્ચી શકતો હોય, તો એક ડોક્ટર થઈને મારા ગરીબ પેશન્ટ માટે થોડાક રૂપિયા ના ખર્ચી શકું?
3: ધન્ય છે. ધન્ય છે સર, તમને અને તમારા વિચારોને. મારી મોટી બા હંમેશા કહેતી હતી કે ફરિશ્તાઓની વસ્તી નથી હોતી, એ માનવ વસાહતમાંથી જ મળી આવે છે, આપણે એમને ઓળખી નથી શકતા. બાકી આજે જો મારી મોટી બા જીવતી હોત ને, તો તમને બતાડીને કહેત કે જો મોટી બા, આ એક ફરિશ્તાને હું ઓળખું છું.
2: મણિયાર, લોકોએ ગાંધીજીને ગોળીએ દેતા પહેલા એમને મહાત્મા બનાવ્યા હતા, તું મને કંઈક ફરિશ્તો બનાવીને મારો રસ્તો સાફ કરવાનો તો નથી વિચારી રહ્યો? અરે
3: એ શું બોલ્યા સર, આપની વિરુદ્ધ વિચારવાનો વિચાર સુધા મારા મગજમાં આવશે ને, એ પહેલા હું સાયનાઇડ ખાવાનું વધારે પસંદ કરીશ.
1: ચા તૈયાર છે.
2: મણિયાર, સાયનાઇડ પછી ખાજે, પહેલા ચા પી. બેસ.
3: થેન્ક યુ.
2: અરે હા, બાય ધ વે ઓળખાણ કરાવું, આ છે ડોક્ટર રોહિત.
3: ડોક્ટર રોહિત કોણ ન ઓળખે સર, આપના પટ્ટ શિષ્ય.
2: એ આજથી જ આપણી હોસ્પિટલ જોઈન કરી રહ્યો છે. અને આ છે
0: ચૈતાલી.
2: હા ચૈતાલી.
3: સારી છે.
2: કોણ? ચૈતાલી.
3: ઓ નો સર, ચા ચા બહુ સારી છે એમ કહું.
2: અરે ચા એટલે ચા, ગરમ ગળ્યું પાણી, એમાં સારી શું ને ખરાબ શું?
0: અરે સર,
1: સર ચા બનાવનારને તો એ સાંભળીને સારું લાગે છે, ખાસ કરીને અમને સ્ત્રીઓને.
2: એમ? આ બહુ સરસ ચા છે, કમાલની ચા છે. વાહ
0: સર, તમે તો ચાખી પણ નથી.
2: અરે ભાઈ, ચાખીને તો બધા વખાણ કરે, ચાખ્યા વગર વખાણ કરે એ ખરો વીર.
0: વાહ.
2: અને મણિયારે કહ્યું કે ચા સારી છે તો સારી જ હશે, એટલો ભરોસો તો હું મણિયાર તારા પર કરી જ શકું છું. બાય ધ વે, આ વખતે એડમિશનમાં કેટલા પૈસા ખાધા મણિયાર? વાત કરો છો સર? મુદ્દાની રણમાં તોફાનની શરૂઆત નાની ડમરીઓથી જ થાય છે.
3: સર, તમે મારા ઉપર શંકા કરો છો? ભગવાનના સોગંદ સર, આ આરોપ તદ્દન બેબુનિયાદ છે.
2: આટલા વખતે નહીં ને, આ વખતે જ આ વાત બહાર આવી એટલે ક્યાંક તો કંઈક ગરબડ છે જ.
3: સર, મારી મોટી બા હંમેશા કહેતી કે ઘણી વાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે.
2: તો તારા મોટી બાને જઈને કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે.

0: એ કહેવા માટે તો મારે ઉપર જવું પડશે.
1: ઉપર તો નહીં, પણ આ વાત 1% પણ સાચી નીકળી તો તારે અંદર જરૂર જવું પડશે.
0: તમે માલિક છો સર, અને મોટી બા હંમેશા કહેતી હતી કે માલિકની સામે માથું નીચે અને મોઢું બંધ રાખવું જોઈએ. પણ મોટી બાએ એમ પણ કહ્યું હતું કે ખોટા આરોપોનું ખંડન થવું જોઈએ. એડમિશન્સની ફાઇલ્સ છે, તમે ધારો ને તો આ વિદ્યાર્થીઓને તમે પર્સનલી મળી શકો છો, એમના ઘરે જઈ શકો છો. આઈ ડોન્ટ માઇન્ડ સર, તમે જઈ શકો છો.
1: રોહિત ફાઇલ્સ લઈ
2: સર. હું
1: હા, તું આજથી જોઈન કરે છે ને તો આજથી તને જવાબદારી આપું છું. કોઈકે આપણા કોલેજ પર આરોપ લગાવ્યો છે કે આ વખતે એડમિશનના ડોનેશનના નામે પૈસા ખવાયા છે. દરેક સ્ટુડન્ટ્સની માર્કશીટ્સ, એમના રેફરન્સીસ વગેરે ચેક, કઈ પણ શંકાસ્પદ લાગે તો મને જાણ કર.
0: સર આર
1: શું છે?
0: મારું રાજીનામું. મારી વિરુદ્ધ કોઈ પુરાવા ન મળે ને તો સ્વીકારી લેજો, અને એક પણ પુરાવો મળે ને સર તો મને જેલ ભેગો કરી નાખજો. કારણ કે મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસની પ્રમાણિકતા અને નિષ્ઠા ઉપર જ્યાં શંકા થાય ને.
1: પ્રમાણિકતા ઉપર શંકા નથી કરતો, પણ આપણને ફરિયાદ મળી હોય તો આપણે તપાસ તો કરવી જ રહી ને. ભ્રષ્ટાચાર શબ્દ સાંભળીને મારો આત્મા તડપી ઉઠે છે. આ વિદ્યા જગત ઉભું કરવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું છે. રાત દિવસ તો ફરક મિટાવી મહેનત કરી છે. શહેરની વચ્ચોવચ આવેલી આ સંસ્થા પર કબજો મેળવવા માટે બિલ્ડરોએ મને એટલા રૂપિયાની ઓફર કરી હતી કે હું ધારક તો મારી 10 પેઢી આરામથી ખાઈ પીને તાગડ ધીંદા કરી શકત. પણ ના, આ સંસ્થાને સંતાન સમજીને ઉછેરી છે. શિક્ષણ અને વિદ્યાદાન આપવું એ મારો વ્યવસાય નહીં પણ મારું વ્યસન છે, અને મારું આ વ્યસન હું આજીવન છોડવા નથી માંગતો. એટલે અપ્રમાણિકતાનો પડછાયો પણ હું સહન નથી કરી શકતો. રોહિતને બધું સમજાવો પ્લીઝ, કોઓપરેટ
0: વિથ સર.
1: એમ સમજીને કે આંગળી તારા પર નહીં આપણા પર ચિંતાય છે.
0: આવો રોહિત. ડોક્ટર રોહિત, હું બહાર વેઇટ કરું છું.
2: ચૈતાલી
3: તું જાઉં કપ અંદર મૂકીને આવું છું.
2: ઓકે.

0: Tá ali, tá vendo de Guiana? Quem arrumou aí, gajo?
1: Excuse me? Alô? Dr. Sitanshu Mehta aí? What? Nei, tamo aí, mano, você tem a jurou que irá com. Ah, hum, a uchu. Ah. નહીં નહીં મારે એની સાથે વાત કરવી પડશે પર્સનલી પ્લીઝ તમે એને ત્યાં જ રોકી રાખો સારું આ શું થવા બેઠું છે
2: શું થયું સર
1: એક માણસે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવી છે કે પેટના દુખાવા માટે આપણી હોસ્પિટલમાં દાખલ થયો ને એની કિડની ચોરાઈ ગઈ

0: 420.
1: શું
0: તમે રાજ કપૂરની ફિલ્મ શ્રી 420 જોઈ છે?
1: ના.
0: ઠગ
1: બોલે
0: એટલે પેલી કિશોર કુમાર ની દિલ્હી કા ઠગ ફિલ્મ જોઈ છે?
1: ના.
0: લાગે છે હિન્દી ફિલ્મો જોતા નથી ચોર. હું એમ કેવા માંગતો હતો કે ગુજરાતી ફિલ્મ તો જોતા જ હશો ને, ચોર બની થનગાટ કરે.
1: ના.
0: એટલે તમે જાતે જ આ લાઈન ડેવલપ કરી? મારું એવું આમ માનવું છે કે આ હોસ્પિટલમાં જે બધા ગરબડ ગોટાળા ચાલી રહ્યા છે એમાં તમારો બહુ મોટો હાથ છે.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટલી કે તત્વમસી. આજે આપણે આવી ગયા છીએ 22મા એપિસોડમાં. શરૂ કરીએ. અમે અમરકંટક પહોંચ્યા

બસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યા. અત્યારે કપિલધારા પહોંચ્યા છીએ. અનેક પ્રપાતોની સ્વામીની નર્મદાના સૌથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસર ધસી રહી છે. મેકલના પહાડો ઉતરીને મેદાનમાં, ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ અનેક નદી નાળાને પોતાનામાં લીન કરતી જળ સમૃદ્ધ થતી રહે છે. શાસ્ત્રીજીએ કહ્યું, તે લ્યુસીને પોતાની ડાયરીમાં નોંધ્યું, સમય હશે તો ક્યારેક તને નર્મદાષ્ટક સંભળાવીશ અને તેનો અર્થ પણ સમજાવીશ. બહુ સુંદર કાવ્ય છે, શંકરાચાર્યે લખેલું. શાસ્ત્રીજીએ નર્મદાષ્ટકની એક પંક્તિ ગાઈ અને અર્થ કહ્યું. અદ્ભુત, લ્યુસીએ કહ્યું અને નકશો ખોલ્યો. ધ્યાનથી નર્મદાનું સ્થાન જોઈને બોલી, આખા ભારતની બરાબર વચ્ચેથી બે ભાગમાં વહેંચે છે, હું એનાથી જુદું માનું છું. શાસ્ત્રીજીએ કહ્યું, એ આ દેશને જોડે છે, ઉત્તરાખંડને અને દક્ષિણ પથને જોડીને એક સાથે રાખે છે. અરે વાહ. શાસ્ત્રી થોડું અટક્યા અને દૂર સુધી નજર દોડાવતા કહ્યું, બેટા, અમરકંટકેથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા, કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ, કેટકેટલો આદર, અનેક પુણ્ય અને અગણિત દંતકથાઓનું સર્જન કરે છે. સમગ્ર દેશને ખૂણે ખૂણે ઘરમાં બેસીને સ્નાન કરતા લોકો પણ આ નદીનું નામ લઈને શરીર પર કળશું ઢોળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શાસ્ત્રી ભાવથી બોલતા ગયા. હું અને લ્યુસી સાંભળતા રહ્યા અને એક નામધારી આ જળધારા સાગર સંગમ પહોંચે ત્યાં સુધીમાં અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારના જીવન બદલી નાખે છે, કહી શાસ્ત્રીજી આગળ ચાલ્યા. અમે તેની પાછળ દોરાયા. પાણીના એક પ્રવાહનું આટલું સામર્થ્ય? લ્યુસી બોલી. હા, આ ધરાતલ પર અન્યત્ર આવું હશે કે નહીં તે મને ખબર નથી, શાસ્ત્રીજીએ વાત પૂરી કરી. કપિલધારાથી ચાલેલા અમે બપોર સુધીમાં એક નાનકડા ગામમાં પહોંચ્યા. શાસ્ત્રીજીના નાનપણના એક મિત્રને ત્યાં રોકાયા. હું અને લ્યુસી ગામમાં ફરવા નીકળ્યા. નાનકડું ગામ, થોડી વારમાં તો અમે પાછા ફર્યા તો યજમાનનો નાનો પુત્ર જમીન પર આળુડતો કજીએ ચડેલો. શું થયું આને? લ્યુસીએ છોકરાની પાસે જઈને તેને ઊભો કર્યો. લ્યુસીને જોઈને તે શાંત તો પડી ગયો પણ રિસાઈને ઓટલે જઈને સૂતો. શું થયું હતું તેને? લ્યુસીએ મને પૂછ્યું. છોકરાની મા ગાયને ચારું નાખતી હતી. લ્યુસીની ભાષા તે સમજતી ન હતી પણ લ્યુસી છોકરાના રડવાનું કારણ પૂછે છે તેવું સમજતા તેને વાર ન લાગી. તે ગુસ્સામાં જ બબડી. કંઈ નથી એને, એ છે જળવિત્રો, અહીં આંગણામાં પીપળો વાવો છે એને. મેં લ્યુસીને આ કારણ બતાવ્યું તો તેણે કહ્યું, તો વાવવા દો ને, શો વાંધો છે? તેને નથી, મેં કહ્યું, છોકરાની માને છે. અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકન્યાળ વૃક્ષ છે, તેને ઘર આંગણે વવાય નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકનિયાળ વૃક્ષ છે અને તેને ઘર આંગણે વવાય નહીં, પણ એ સાચું નથી, લુસીએ કહ્યું. ઓક્સિજનનો વિપુલ જથ્થો વાતાવરણમાં છોડતા જે ગણ્યા ગાંઠ્યા વૃક્ષો છે તેમાં આ વૃક્ષનો સમાવેશ થાય છે. હકીકતમાં તો પીપળો પવિત્ર ગણાવવો જોઈએ, પવિત્ર જ ગણાય છે, શાસ્ત્રીજીએ ઘરની અંદર હિંચકે બેઠા બેઠા કહ્યું. લુસી, તે આપણા મંદિરે આ વૃક્ષ જોયું ને, તેના થડ પર પૂજાપો અને સૂતરના દોરા છે. અરે હા, લુસીને યાદ આવ્યું, તો પછી અહીં વિરોધાભાસ કેમ? લુસીની સંશોધન વૃત્તિ જાગી. તેને નોટ પેન કાઢ્યા અને અંદર જઈ ડામચિયાના ટેકે ઊભી રહીને શાસ્ત્રીજીને પૂછ્યું, બોલો તમે શું કહો છો? જો અહીં સાસરે આવેલી દીકરીને ક્યારેક મા બાપ સાંભળે કે સાસરાના ઘરમાં કોઈને કહેવાય નહીં એવું મન દુઃખ થાય ત્યારે એ પીપળા પાસે જઈને પોતાની વાત કહે છે. તને કદાચ આ નવું લાગશે, પણ મેં મંદિરના પીપળ્યા નજરે જોયું છે, એટલે આ ઝાડ અપવિત્ર છે તે વાત તો હું ન માનું, શાસ્ત્રીજીએ હિંચકો ઠેલતા કહ્યું. તે છતાં ઘર આંગણે પીપળાને અશુભ ગણ્યો છે તે કદાચ એ કારણે કે આ ઝાડના મૂળ એટલા મોટા થાય છે કે ઘર પાસે વાવીએ તો દિવાલો પાર જઈને તેના મૂળ ઘરને પોલું કરી નાખે છે. આ એક કારણ હોય તેને ઘર આંગણે વાવવા પરના નિષેધનું. કદાચ એમ હોય, લ્યુસીએ કહ્યું, તો પણ તે સીધી રીતે સમજાવી ન શકાય? લ્યુસી, શાસ્ત્રીજીએ કહ્યું, અમારી ગરીબ ભોળી અને આખો એ દિવસ મહેનત કરવામાં ગાળતી પ્રજાને વૈજ્ઞાનિક કારણો અને વાતોમાં રસ ન પડે. અમે પાપ અને પુણ્ય કે સુકન અપશુકનને સમજવાના એથી કોઈ પણ નિયમ પળાવવા માટેના

નિષેધનો માર્ગ અપનાવવો સરળ બને, કહીને શાસ્ત્રીજીએ પાણી પીધું. પછી મને ઉદ્દેશીને કહ્યું, તું પણ સાંભળ, પીપળું ઘર પાસે ન વવાય એ સાચું, પણ આને અપવિત્ર નથી મનાતું. આપણાથી એને કપાય પણ નહીં. એને માત્ર અપશુકની આળ જ કહ્યો હોય તો આ પ્રજા દેશમાં ક્યાંય પીપળું રહેવા ન દેત, આ ઝાડ ક્યાંક જોવા ન મળત. ઘર આંગણે અપશુકની આળ મનાતું આ વૃક્ષ પાદર કે કૂવા તળાવ કાંઠે પરમ પવિત્ર મનાય. એને કોઈ કાપે નહીં, ન એનું લાકડું વાળે. પીપળાને પાયેલું પાણી પિતૃઓને પહોંચે છે એવી ભાવના મૂકીને આ વૃક્ષને તો આપણે પિતૃ સમાન સ્થાને મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: હું સમજી શકું છું, લ્યુસીએ કહ્યું. આવી બીજી માન્યતાઓ કે કથાઓ હશે?
1: ઘણી, શાસ્ત્રીજીએ કહ્યું.
0: દરેક પ્રથા કોઈને કોઈ કારણસર પડી હોય. ઋષિમુનિઓ સાવ એમ જ નિયમો ઘડે એવું તો ન જ હોય ને? આમ કહીને શાસ્ત્રીજી ઊભા થયા અને અંદરના કમરામાં જતા રોકાઈને કહ્યું, અમારી પરંપરાઓ, માનવી અને પ્રકૃતિ એકબીજાના જીવનક્રમમાં વિક્ષેપરૂપ બન્યા સિવાય યથાવત ટકી રહે તે માટે સર્જાઈ છે. તું જેમ જેમ ફરીશ તેમ તેમ જાણીશ, અમારું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે, એને છે દીધે અમારે ચાલવાનું નથી. લ્યુસી તેની ડાયરી લખતી હતી. મેં મારી નોંધ પૂથી લખી. નાનકડું ગામ સાંજની પ્રવૃત્તિઓમાં રમતું થયું. મંદિરે ઝાલર વાગી. હું અને લ્યુસી મંદિરે જવા નીકળ્યા. પાછા ફરતા અમે બંને નદી તરફથી ચાલ્યા. તમે પાછા ક્યારે આવો છો? લ્યુસીએ ચાલતા ચાલતા સહજ રીતે પૂછ્યું અને મારા આંગળામાં પોતાના આંગળા સરકાવ્યા. આછા અંધકારમાં મેં લ્યુસીના સ્પર્શનું અને કથનનું નિમંત્રણ આખા અસ્તિત્વમાં અનુભવ્યું. અત્યારે જ ચાલ, કહેવાની ઈચ્છા તો થઈ આવી, પણ તે સાથે જ લ્યુસીને અહીં રોકી રાખવાની ઈચ્છા વધુ પ્રબળતાથી બહાર આવી. મેં થોડું વિચાર્યું ને કહ્યું, લ્યુસી, હું પાછો ફરું તે કરતા તું અહીં આવે તેવું ન બને? આપણે સાથે મળીને ઘણા કામ કરી શકીએ. આમે આ વનમાં રહેવું તને ગમે તો છે જ ને? મને અહીં ગમે છે તે સાચું, પણ એથી હું અહીં રહી પડું એવું તમે વિચારો તેવી મને નવાઈ લાગે છે. લ્યુસીએ આંખો વિસ્તારતા કહ્યું. થોડી વાર કંઈક વિચારીને જરા વ્યંગપૂર્વક હસી અને બોલી, નદી સદેહે દર્શન દે છે એવી બ્રહ્મણાઓ વચ્ચે આવીને રહેવાનું તમે મને કહો છો? ઠીક છે, એ બધું જોઈ સાંભળીને આપણે રોમાંચ અનુભવીએ, છાપાઓ અને બીજા માધ્યમો વડે આ બધું બીજાને જણાવવાનો આનંદ પણ લઈએ, પરંતુ આવી દંતકથાઓના પાત્ર બનવામાં મને રસ નથી. આમ કહીને લ્યુસી થોડીવાર મૌન રહી, પછી આગળ ચાલતા બોલી, અને મને તો લાગે છે કે તમારે પણ અહીં રોકાવાની જરૂર નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારે હજી કામ છે, હું તાત્કાલિક તો નીકળી ન શકું, મેં કહ્યું. શું કામ છે? લુસીએ થોડું ચીડાઈને કહ્યું. તમે અને ડેડી બંને કોણ જાણે શું કરો છો? આફ્રિકાનો કે અહીંનો એક પણ રિપોર્ટ ડેડી હજી સુધી રજૂ કરી શક્યા નથી. કોણ જાણે યુનિવર્સિટી પણ શા માટે પૈસા આપ્યા કરે છે. આમ કહીને લુસી મારા તરફ ફરીને ઊભી રહી અને બોલી, તમે આટલા વર્ષોથી અહીં કામ કરો છો, પણ તમારા કામ વિશે મને અને ડેડી સિવાય કોને માહિતી છે? હું તો અહીં 15 કે 20 દિવસ રહીશ, પણ પછીના થોડા જ દિવસોમાં દુનિયાના કેટલાય છાપાઓમાં મારું નામ તમે જોઈ શકશો. મારું હૃદય ચીરાઈ ગયું. લુસી આ રીતે વિચારતી હોય એવી કલ્પના પણ મેં નહોતી કરી. મેં તેનો હાથ છોડી દીધો. મારી વ્યગ્રતાને સમાવવા મેં ધીમેથી કહ્યું, મને વિચારવા દે. લુસી એક ક્ષણ ઊભી રહીને પછી ઝડપથી ચાલવા માંડી. થોડે આગળ જઈને અમે એક ખડક પર એકબીજાને અઢેલીને બેઠા. હું બેઠો બેઠો ઉગતા ચંદ્રના ઉજાસમાં નર્મદાને નીરકી રહ્યો. મારું મન વિચારી ચડ્યું. અહીં રહીને હું શું કરીશ? લુસી કહે છે કે અહીં હું જે કામ કરું છું તેની કોઈ કિંમત નથી, એનાથી મારી કોઈ ઓળખ બનતી નથી. વર્ષો પહેલાની સાંજે જ્યારે મને આ કામ સોંપાયું ત્યારે મને પણ એ વિચાર આવી ગયો હતો. આજે ફરી નિર્ણયની ઘડી આવી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આજી, આજે ફરી નિર્ણયની ઘડી આવી છે ત્યારે મને કહેવામાં આવે છે કે મારું કામ વ્યર્થ છે, મારું જીવન વ્યર્થ સ્થૂળ વીત્યું છે, મારું મન ભારે થઈ ગયું. મેં ખડક પર લંબાવ્યું અને જીવનમાં પ્રથમ વખત ઉચ્ચાર્યું, નર્મદે હર. જાણે થોડી પળો માટે મારી આંખ મળી ગઈ. સ્વપ્નમાં જ મને નર્મદા સદેહ સામે આવીને કહેતી હોય તેવું લાગ્યા કર્યું. જાણે કહેતી હોય, તારું કોઈ કામ વ્યર્થ નથી. સ્થૂળ દેખાતા કામો જ સૂક્ષ્મ વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં જીવન સમાપ્ત કરનારા તો અનેક છે, લાખોમાં એકાદ માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે. હું જાગી ગયો અને નિર્ણય સાથે ઊભો થયો. મેં લ્યુસીને કહ્યું, મને જે લાગે છે તે હું મારી જાતે ચકાસી જોવા માંગુ છું, તું મને થોડો સમય આપ, એ દરમિયાન હું મારો રસ્તો શોધી શકીશ. જો સ્પષ્ટ નહીં થઈ શકું તો વળતી જ પડે હું ત્યાં આવીશ, અને સત્ય મળશે તો. એમ કહીને હું અટક્યો અને ઉમેર્યું, તો તું મારી રાહ ન જોતી. ભલે, લ્યુસીએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે ફક્ત આટલું જ.

નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. તમને અમારા આ એપિસોડ કેવા લાગે છે એના વિશે અમને જરૂરથી તમારા ફીડબેક અને રિવ્યૂઝ મોકલાવશો. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. અમારી ઈમેલ આઈડી છે radiopalampur@gmail.com. તમે અમને મેલ પણ કરી શકો છો, સાથે સાથે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકો છો. તો મળીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો

0: પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા

આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.